0: દોષ દર્શન એ પરિણામને સુકવી નાખે છે. દોષ જોવાથી દોષ આવે છે અને ગુણ જોવાથી ગુણ આવે છે. ગુણ દ્રષ્ટિ સદાય માટે આત્મકલ્યાણી છે. તુલસીદાસજીએ કહેલું છે, જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્હી કિરતાર સંત હંસ ગુણ ગુહી મહે પરિહર વારી વિકાર.
1: વિચાર બિંદુ ગુણ દોષ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. પઠન કરી રહ્યા હતા કુંજલ ઠક્કર. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. સૌપ્રથમ ભજુરામ કાપડીનો કંઠ સાંભળીએ. શબ્દ રચના છે મીરાબાઈની.

0: અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-490. ઉનાળામાં જયારે 40 ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. પાછા રંગના સૂતરા કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: μια από
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હરીશ મહેતાના સ્વરની સાંભળીએ. શબ્દ રચના છે તુલસીદાસની.

શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5840. જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે. મારો જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નો થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. કાચા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, અને જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કબીર સાહેબની શબ્દ રચના અમરજીત સિંહ જાડેજાના કંઠે સાંભળીએ.

0: ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, કેટલી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ત્યારે તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હવે પછીનું સ્વર છે ખેતસી ગઢવીનું.

0: ઘડિયા રિયલ મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું કરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: પ્રસ્તુત છે કૃષિ માહિતી. વિષય છે વનસ્પતિના વૃદ્ધિ નિયંત્રણ. પ્રસ્તુતિ કરી રહ્યા છે સીવી કરમશેણી.
1: મિત્રો, સામાન્ય રીતે વૃદ્ધિ નિયંત્રકોનું વર્ગીકરણ તેમના રાસાયણિક બંધારણ અને કાર્યને ધ્યાનમાં રાખીને 5 વર્ગોમાં કરવામાં આવે છે. તેમાં ઓક્સિન નામના વૃદ્ધિ નિયંત્રકની વાત કરીએ તો વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિમાં અગત્યનો ભાગ ભજવે છે. છોડમાં તેનું ઉત્પાદન ડાળી અને મૂળના ટોચના ભાગે થાય છે અને ત્યાંથી તે સમગ્ર છોડમાં પ્રસરે છે. કોષોની લંબાઈમાં વધારો કરે છે. અગ્રકાલિકાના પ્રભુત્વ માટે જવાબદાર છે. આ ગ્રુપમાં નેફ્થલિક એસિડિક એસિડ, ઇન્ડોલ બ્યુટારિક એસિડ, ઇન્ડોલ એસિડિક એસિડ, 2-4 ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ, 2-4 ડી, 2-4-5 ટ્રાયક્લોરાફિનોક્સી એસિડિક એસિડ જે 2-4-5 ટી તરીકે ઓળખાય છે, 2-મિથાઇલ-4 ક્લોરોફિનોક્સી એસિડિક એસિડ MCPA વગેરેનો સમાવેશ થાય છે. આ હોર્મોન્સમાંથી ઇન્ડોલ એસિટિક એસિડ એટલે કે IAA છોડમાં જાતે તૈયાર થાય છે અને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. ઉપયોગીતાની વાત કરીએ તો મિત્રો, IAA અને NAA વનસ્પતિની વૃદ્ધિ માટે તેમજ ફળફૂલ વધારવા અને ખરતા અટકાવવા માટે ઉપયોગી છે. NAA ફળધારણ ક્ષમતા વધારવા માટે ઉપયોગી છે, જ્યારે IDA કટકા કલમમાં મૂળના વિકાસ વધારવામાં ઉપયોગી છે. તેવી જ રીતે 2-4-D વધુ માત્રામાં ઉપયોગ નિંદામણનાશક તરીકે થાય છે. જ્યારે ઓછી માત્રામાં છંટકાવ કરવામાં આવે તો છોડની વૃદ્ધિ અને ફળધારણ ક્ષમતા વધારે છે. ઓક્સિન એકલિંગી પાકોમાં માદા ફૂલોનું પ્રમાણ વધારવા માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત અમુક પાકોમાં બીજ ફૂરણ વધારવા અને બીજ વગરના ફળ મેળવવા માટે પણ ઓક્સિન મહત્વનું

0: થાય છે. ઓક્સિજન અગ્રકાલિકામાં ઉત્પન્ન થતો હોવાથી કપાસ જેવા પાકોમાં ટોચની ડુંખ કાપવાથી અગ્રકાલિકાનું પ્રભુત્વ ઘટે છે, જેથી વધારે ડાળીઓ ફૂટે છે અને ઉત્પાદન પણ વધે છે. તેવી જ રીતે સાયટોકાનિનની વાત કરીએ તો આ પણ એક વૃદ્ધિ નિયંત્રણ છે. સાયટોકાનિનનું મુખ્ય કાર્ય છોડમાં કોષ વિભાજન પ્રેરવાનું અને ડાળીઓના વિકાસ કરવાનું છે. આ વર્ગમાં ઝિયેટિન, કાર્નેટિન અને બેન્ઝાઇલ એમિનોપેરિનનો સમાવેશ થાય છે. આ વૃદ્ધિ નિયંત્રકની ઉપયોગિતાની વાત કરીએ તો મિત્રો, છોડની વૃદ્ધિમાં અને બીજની સુષુપ્તતા દૂર કરવામાં વપરાય છે. ટિશ્યુ કલ્ચરમાં ઓક્સિજન અને સાયટોકાનિનનું પ્રમાણ ખૂબ જ અગત્યનું છે. જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય ત્યારે કેલસમાંથી મૂળ અને કાર્નેટિનનું પ્રમાણ વધારે હોય ત્યારે પર્ણો બને છે. ફળ અને લીલા શાકભાજીની સંગ્રહ ક્ષમતા વધારે છે. ફળ ધારણ ક્ષમતા વધારવા અને ફળો ખરી પડતા અટકાવવા માટે જવાબદાર છે. ઘા રૂજવવા માટે જવાબદાર હોવાથી કલમમાં સારા પરિણામ મેળવવા માટે પણ વપરાય છે. તેવી જ રીતે જિબ્રેલિન નામના વૃદ્ધિ નિયંત્રકની વાત કરીએ તો જિબ્રેલિન છોડની અસામાન્ય વૃદ્ધિ કરાવવા માટે જવાબદાર છે. જિબ્રેલિન કોષોની લંબાઈ વધારવા તેમજ કોષ વિભાજન માટે અગત્યનું છે. તે આંતરગાંઠોની લંબાઈમાં વધારો કરે છે, જેથી છોડની લંબાઈમાં અસામાન્ય વૃદ્ધિ જોવા મળે છે. જિબ્રેલિન છોડમાં પણ તૈયાર થાય છે અને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. જિબ્રેલિન ઘણા પ્રકારના છે, પરંતુ તેમાં જિબ્રેલિક એસિડ 3 એટલે કે GA3 પ્રચલિત અને ઉપયોગી છે. ઉપયોગિતાની વાત કરીએ તો મિત્રો, જિબ્રેલિનના છંટકાવથી છોડની લંબાઈમાં અસામાન્ય વધારો જોવા મળે છે. જિબ્રેલિનના ઉપયોગથી દ્રાક્ષના ફળની સાઇઝમાં વધારો થાય છે. ફળની સાઇઝ વધારવા, વહેલા ફૂલ લાવવા, ફળને મોડા પકવવા તેમજ ફળોને ખરતા અટકાવવા માટે ઉપયોગી છે. પર્ણનો સંગ્રહ સમય વધારવા માટે ઉપયોગી છે. છોડને પાકતો અટકાવવા અને પર્ણ ખરતા અટકાવવામાં પણ જિબ્રેલિન અગત્યનું છે. ત્યારબાદ ઇથિલિનની વાત કરીએ તો મિત્રો, ઇથિલિન એકમાત્ર વાયુ સ્વરૂપમાં જોવા મળતો વૃદ્ધિ નિયંત્રક છે. ફળોને પકવવામાં મહત્તમ ભાગ ભજવે છે. મુખ્યત્વે બાગાયતી પાકોમાં ફળ પકાવવા માટે તેનો ઉપયોગ મહત્તમ થાય છે. તે ઇથેલ, ઇથેફોન, ઇથિલિન વગેરે સ્વરૂપે બજારમાં મળે છે. તેમાંથી ઇથિલિન વાયુ ઉત્પન્ન થાય છે, જે કોષોમાં પ્રવેશી પોતાનું કાર્ય કરે છે અને ફળ પકાવવાની ક્રિયાને ઉત્તેજન આપે છે. હવે મિત્રો, ઇથિલિનના ઉપયોગિતાની વાત કરીએ તો કેરી, કેળા, સફરજન, ચીકુ જેવા ફળોને પકાવવા માટે ઉપયોગી છે. ફૂલ આવવાની ક્રિયાને ઉત્તેજિત કરે છે. વેલાવાળા શાકભાજી અને પપૈયામાં માદા પુષ્પોનું પ્રમાણ વધારે છે. તો મિત્રો, આ રીતે વનસ્પતિમાં વૃદ્ધિ નિયંત્રકોનું વર્ગીકરણ કરીને એનો ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે.
1: સૌને માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, એ છે મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નવજવાનો કે લિયે હૈ કે આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીના આ યોજના સાથે 7 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાઈ ચુક્યા છે. જો આપ પણ 18 થી 40 વર્ષની વય ધરાવતા હો તો યોજનાના 3 ગેરંટીડ લાભોની જાણકારી મેળવવા માટે આપની બેંક શાખાનો સંપર્ક કરો.
3: ભૂપેન્દ્રસિંહ અને શ્રીકાંત પારગાંવકર.

આ ભુજ કેન્દ્ર પરથી શ્રીરામ ચરિત માનસ ગાન આપ સાંભળી રહ્યા હતા. સ્વર હતો ભૂપેન્દ્રસિંહ અને શ્રીકાંત પારગાંવકરનો. થોડીક ક્ષણોમાં સંસ્કૃતના સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રીલે કરીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સામાન્ય અને અવિરત. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રાજ્યમાં આજથી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે. મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ. અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. અને રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સામાન્ય અને અવિરત છે. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના રાજ્યસ્તરીય સંયોજકે જણાવ્યું કે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પુરવઠા શૃંખલા કોઈપણ વિક્ષેપ વિના કાર્યરત છે અને સમગ્ર રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. જ્યારે દેશના કેટલાક ભાગોમાં ઇંધણની ઉપલબ્ધતા અંગે ચિંતા વચ્ચે ગ્રાહકોને ગભરાટમાં ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન પાટણ જિલ્લા પુરવઠા અધિકારીએ ઇંધણની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે નિયામક ગાંધીનગરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે આજથી રાજ્યમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે, ત્યારે આ બેઠક અગાઉ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર ખાતે એક મહત્વની બેઠક યોજી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં શ્રી સંઘવીએ રાજ્યના મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે સમીક્ષા કરી. રાજ્યમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કામાં સ્વગણતરી શરૂ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ સહિત અનેક મહાનુભાવો પણ ઓનલાઈન સ્વગણતરી પત્રક ભરી રહ્યા છે, ત્યારે આ રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જીએચ સોલંકીએ નાગરિકોને અપીલ કરી છે.
1: જનગણનામાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓમાં એના આયોજન, અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ ઉપયોગી થાય છે. આપ સૌને વિનંતી છે કે રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બની સાચી માહિતી દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન આપવા વિનંતી કરું છું.
0: ભારતીય રેલવે મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ કર્યું. રેલવે મંત્રાલયે નવી દિલ્હી સ્થિત કાર્યાલયમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની છબી પ્રદર્શિત કરી. મંત્રાલયના જણાવ્યા અનુસાર વાપી, વિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સહિત રાજ્યના તમામ 8 સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. વડોદરા મુંબઈ રાજમાર્ગ પર નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા વાહન ચાલકો માટે ઈ ચલણની વ્યવસ્થા અમલી બનાવાઈ છે, જે અંતર્ગત 10 કિલોમીટરના અંતરે ઓટોમેટિક સ્પીડ ડિટેક્શન અને નંબર પ્લેટ રેકોગ્નાઇઝર કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાના માધ્યમથી વધુ ઝડપે દોડતા વાહન ચાલકોને ઓનલાઈન ચલણ અપાશે. પ્રથમ વખત નિયમ તોડનારા વાહન ચાલકને 1500 રૂપિયા, જ્યારે બીજી વખત કેમેરા પોઈન્ટ સુધી વાહનની ગતિ વધુ નોંધાશે તો 2000 રૂપિયાનો વધારાનો દંડ વસૂલાશે. ગુજરાત એસટી નિગમે બસના ભાડામાં ઘટાડો કરતા અમદાવાદથી ભાવનગર અને સુરતની મુસાફરી હવે સસ્તી થઈ છે. અમદાવાદ ભાવનગર વચ્ચે નવો હાઇવે તૈયાર થતા અંતર ઘટ્યું હોવાને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું એસટી નિગમના ચીફ લેબર ઓફિસર શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું.
2: અમદાવાદથી ભાવનગરનું જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે. અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે.
0: અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો છે. મલેશિયાના કુઆલાલમપુરથી એર એશિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સીમા શુલ્ક વિભાગે કરેલી કાર્યવાહીમાં એનડીપીએસ એક્ટ 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. સીમા શુલ્ક વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં ગોધરા અમદાવાદ હાઇવે પર એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 2 શખ્સ ઝડપાયા છે. જપ્ત કરાયેલ એમ્બરગ્રીસનું વજન 860 ગ્રામ અને તેની કિંમત 86 લાખ રૂપિયા થાય છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરિયા સુરક્ષાને સઘન બનાવવા નવસારીના દરિયાકાંઠાના વિસ્તારમાં સમુદ્રી કમાન્ડો અને પોલીસ દ્વારા ઉભરાટથી દીપલા ગામના દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ કરાયું, જેમાં કમાન્ડોની વિવિધ ટીમે શંકાસ્પદ લોકો, વાહનો હોડી તેમજ અવાવરૂ સ્થળની તપાસ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abad ને ફોલો કરશો. જૂનાગઢના સક્કરબાગમાંથી મુંબઈના ભાઈખલા પ્રાણી સંગ્રહાલયને 4 એશિયાઈ સિંહ અપાશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તરફથી જીરાફ, કેન્ડા અથવા કેપુચીન વાંદરાના બદલામાં 4 એશિયાટિક સિંહો મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે જનજીવન પણ પ્રભાવિત થયું છે. આ દરમિયાન અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા એક મુલાકાતીએ પ્રતિક્રિયા આપી.
3: मैं जोधपुर राजस्थान से आया हूँ. यहाँ पे आके देखा है सब जगह साफ सफाई बहुत अच्छी तरह से रखी हुई है. उनके यहाँ पानी का भी छिड़काव किया हुआ है, ठंडक के हिसाब से कूलर लगाया हुआ है, खाने पीने की व्यवस्था अच्छे से चल रही है, उनकी साफ सफाई वगैरह बहुत अच्छी व्यवस्था है.
0: અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મંજૂરી અપાઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માત્ર 2.5 લાખ સુધીની

0: વાર્ષિક આવક ધરાવતા અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓને જ કેન્દ્ર પુરસ્કૃત યોજનાનો લાભ મળવાપાત્ર હતો. જો કે મધ્યમ વર્ગના પરિવારોના હિતને ધ્યાને રાખી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આવક મર્યાદા વધારીને 6 લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. હવે 6 લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ અપાશે, જેનાથી આ વર્ષે અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે. રાજ્યમાં ગરમીથી હાલાકી અનુભવી રહેલા લોકોને હવે થોડી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. આગામી 6 દિવસ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
1: કોસ્ટલ ક્ષેત્રમાં અભી જો પવન કા દિશા હૈ પશ્ચિમ સે ઉત્તર પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ બને રહેગી ઓર જો સ્પીડ રહેગા 15 સે 20 માં ગસ્ટિંગ કુ 25 નોટ રહેગી. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ સુરેન્દ્રનગર મે 44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ.
0: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 90 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 97.77 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લીટર થયા છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર ડીઝલનો ભાવ હવે 90.67 રૂપિયાથી વધીને 91.58 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે વડોદરામાં ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026ની 8 મેચ રમાશે. ગઈકાલે સિનિયર કેટેગરીમાં પુરૂષોની મેચમાં રાઇઝિંગ સન એફસીએ રેવ્સ એફસી પર 3-2, જ્યારે ગોટ એફસીએ એમેચ્યોર એફસી પર 7-3 જીત મેળવી છે. સિનિયર કેટેગરીમાં મહિલાઓની 6 મેચ રમાઈ હતી. ખંભાળિયા દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ લાગતા પિતા પુત્રીનું મોત થયું છે. રણજીપુર ગામ નજીક કારમાં અચાનક આગ લાગતા દુર્ઘટના સર્જાઈ હતી. કારમાં એક જ પરિવારના 3 સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં માતાનો આબાદ બચાવ થયો હતો. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે રાજકોટના વોટસન મ્યુઝિયમમાં વલ્ભીપુર ઉત્ખનનમાંથી મળેલ પુરાતત્વીય વસ્તુઓનું વિશેષ ફોટો પ્રદર્શન ખુલ્લું મુકાયું, જેમાં પ્રજ્ઞાચક્ષુઓ બેલ રીપી માધ્યમથી માહિતી આપતું સૂર્યભગવાનની મૂર્તિનું 3D ટેક્સટાઇલ મોડેલ વિશે માહિતી મેળવી શકશે. આ સાથે QR કોડ તૈયાર કરાયો છે, જેના માધ્યમથી સંગ્રહિત વસ્તુઓનો ઇતિહાસ પણ જાણી શકાશે. પંચમહાલના શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભડવાળે ઇ રિક્ષામાં મુસાફરી કરી તેમણે ચાંદરગઢથી શહેરા અને ત્યાંથી પંચામુદ ડેરી સુધી મુસાફરી કરી વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપ્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો પુરવઠો સામાન્ય અને અવિરત. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રાજ્યમાં આજથી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે. મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ. અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. અને રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. સૌપ્રથમ આશા ભોસલે અને સાથીદારોના સ્વરને સાંભળીએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: હવે પછીનું કંઠ છે સાધના સદનું.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-229-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5840.
1: હમણાં જ આમ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે આંતરડાનું આરોગ્ય. ડોક્ટર નિશાંત શુક્લ સાથેની વાતચીત.
2: નમસ્કાર મિત્રો. તારીખ 19 મહિને વિશ્વ આયુર્વેદિક દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના પર આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ફ્લેમેટરી બોવલ ડિઝીઝ, ક્રોન્સ ડિઝીઝ, અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોનિક કોલાઇટિસ વિશે જાગૃતિ મળી રહે તે હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આંતરડાના આ રોગો ક્રોનિક એટલે કે લાંબા સમય સુધી ઘણા લોકોને અસર કરનારા હોય છે. ખોરાકનો ફેરફાર, માનસિક તાણ આ રોગને વધારે છે. આજે આપણે સમજીએ કે આયુર્વેદ આ રોગને કેવી રીતે સમજે છે અને એની ચિકિત્સાના ઉપાયો આયુર્વેદમાં કેવા છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવી. આયુર્વેદી એટલે આંતરડાનો લાંબા સમય સુધી પીડતો સોજો, જ્યારે કે ક્રોન્સ ડિઝીઝમાં તંત્ર ઉપર સોજો આવે છે. અલ્સરેટિવ કોલાઇટિસમાં મુખ્યત્વે કોલન એટલે કે મોટા આંતરડા પર અસર થાય છે અને એમાં અલ્સર જોવા મળે છે, જેમાં રોગીને વારંવાર ઝાડા થાય છે, મળમાં લોહી આવે છે, પેટમાં દુખાવો સતત રહે છે, ઝીણું કે કોઈ વાર અતિ તીવ્ર દુખાવો થાય છે, થાક અને વજન ઘટતું જોવા મળે છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે આ રોગને રોગ પ્રતિકારક તંત્રની ખામી એટલે કે ઓટો ઇમ્યુન ડિઝીઝ ડિસઓર્ડર અને પર્યાવરણ, ખોરાક અને પાણીના ફેરફારને કારણે તથા માનસિક તાણના કારણે થતો માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર અલ્સરેટિવ કોલાઇટિસને રક્તાતિસાર તેમજ શ્લેષ્માતિસાર સાથે માનવામાં આવે છે. આ રોગ સામાન્ય રીતે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિમાં અને વાત પ્રકૃતિ વાળા વ્યક્તિમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. રોગના ચિહ્નો માં મુખ્યત્વે મળમાં લોહી આવવું, વારંવાર પાતળા ઝાડા થવા, દુખાવા સાથે મળ પ્રવૃત્તિ થવી અને થાક લાગવું અને વજન ઘટવું મુખ્ય લક્ષણો જોવા મળે છે. જો આ રોગના નિદાનને આપણે ચોક્કસ રીતે પકડી શકીએ તો એનું નિવારણ પણ આયુર્વેદમાં શક્ય બને છે. જો કારણોને ટાળવામાં આવે તો આ રોગમાં લાંબા વખત સુધી લાભ મળતો જોવા મળે છે. આ રોગને આયુર્વેદમાં શોકોત્પન્નનો દુષ્ચિકિત્સક માત્ર તરીકે વર્ણવવામાં આવેલું છે, કારણ કે આ રોગની અંદર મન સંબંધ હોય છે. મનના કારણે આ રોગ થતો હોય તેથી આ રોગને મટાડવો થોડો દુષ્કર માનવા આવે છે. આધુનિક વિજ્ઞાન પણ જણાવે છે કે તણાવ, ચિંતા, માનસિક ભારણ આયુર્વેદિક રોગને વધારે છે. તેથી કાઉન્સેલિંગ, ધ્યાન અને સત્પ્રવૈજી ચિકિત્સા મનને મજબૂત બનાવતી ચિકિત્સા સાથે શિરોધારા શિરોતર્પણથી આ રોગમાં લાભ થાય છે. આયુર્વેદની રીતે જો આપણે ઉપચારની વાત કરીએ તો આયુર્વેદ ચિકિત્સકો રોગને મટાડવા માટે કુટજ ગણવટી, શંખવટી, સંજીવની, બીલો, બિલવક ચૂર્ણ, શતાવરી ચૂર્ણ જે આંતરડાના સોજાને શાંત કરે છે, પિત્તને શાંત કરે છે, મનને શાંત કરવા માટે બ્રાહ્મી રસાયણ જેમાં બ્રાહ્મી, શંખાવલી, દડો, જેઠી મધ જેવી દવાઓ આવે છે, શિરોધારા અને ધ્યાન જે તણાવ અને નર્વસ સિસ્ટમને સંતુલિત કરે છે. ખોરાકની અંદર જો યોગ્ય ખોરાક લેવામાં આવે, સુપાચ્ય ખોરાક, રોટલી, ઘઉં અને જવને મિક્સ કરેલી રોટલી, સીઝનલ શાકભાજી, તેલનું પ્રમાણ ઓછું, ઘીનું મધ્યમ પ્રમાણમાં ઉપયોગ, મસાલેદાર ખોરાક ખાટવું, જંક ફૂડ ખોરાકને ટાળવું, રેડી ટુ કુક અને રેડી ટુ સર્વ ફૂડ ટાળવું, જેથી રોગમાં લાભ થતો હોય છે. નિયમિત જીવનશૈલી, નિયમિત કસરત, યોગ્ય અને પૂરતી ઊંઘ, આસન, યોગ અને પ્રાણાયામ જો કરવામાં આવે તો લાંબા સમય સુધી પેટના રોગોથી બચી શકાય છે. અંતે આપણે સમાપન કરતા એટલું કહી શકીએ કે આ વિશ્વ આયુર્વેદિક દિવસ પર યાદ રાખીએ કે આયુર્વેદિક માત્ર આંતરડાનો રોગ નથી પણ તે શરીર અને મન બંને માનસિક આરોગ્ય ને લગતી બાબતો ને જો સંકલિત કરવામાં આવે તો રોગી નું પાચન સુધરે, પાચન ને લગતી સમસ્યાઓ ને સુધારી શકાય છે. જો વધુ માહિતી કે કન્સલ્ટેશન જોતું હોય તો આયુર્વેદ હોસ્પિટલ કે આયુર્વેદ ચિકિત્સક ને મળવું. અંતે એટલું જ હું કહીશ, અલ્સરેટિવ કોલાઇટિસ થી મુક્તિ મેળવવાનો સાચો માર્ગ આયુર્વેદિક ઉપચાર, કુદરતી આરોગ્ય અને મનની શાંતિ. આભાર, અસ્તુ, જય ધન્વંતરી, જય આયુર્વેદ.
1: આકાશવાણી.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોરે ઓસ્લોમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને નેતાઓ ભારત નોર્વે સંબંધોને હરિયાળી વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે ભારત નોર્વેના આ જોડાણથી અનેક વૈશ્વિક ઉપાયો મેળવી શકાશે. વાટાઘાટો દરમિયાન બંને નેતા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી તથા વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા. શ્રી મોદીએ સંશોધન, શિક્ષણ અને નવીનતાને આ સંબંધોના મુખ્ય સ્તંભ ગણાવ્યા. પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર આજથી બે દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટાલીના રાષ્ટ્રપ્રમુખ સર્જીયો મેટેરોલાને પણ મળશે. સરકારે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર ગઈકાલે નવી દિલ્હીમાં આંતરમંત્રીસ્તર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ અછત નથી, જ્યારે રસાયણ અને ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ અપર્ણા એસ શર્માએ કહ્યું ખરીફ મોસમ માટે ખાતરની ઉપલબ્ધતા રાજ્યોમાં 50% વધુ છે. દેશભરમાં 2 લાખ મેટ્રિક ટનથી વધુ ખાતર ઉપલબ્ધ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષયમુક્ત ભારત અભિયાનની સમીક્ષા કરી. ગાંધીનગરના લોકભવન ખાતે યોજાયેલી બેઠકમાં બંને મહાનુભાવોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી. રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ કચાશ ન રાખવા અને લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી, જ્યારે મુખ્યમંત્રીએ ક્ષયના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર

पहुंचे तेवी व्यवस्था सुनिश्चित करवा अधिकारीओने सूचना आपी। उल्लेखनीय छे कि राज्यमां क्षयनुं संपूर्ण निदान अने सारवार तमाम पेटा केन्द्र अने सरकारी होस्पिटलोमां विनामूल्ये उपलब्ध छे। उपरांत 42 किलोथी ओछू वजन धरावता पुख्त दर्दीઓ અને 14 વર્ષથી નાના બાળકોને 6 મહિના સુધી રેડી ટુ ઈટ ન્યુટ્રીશન સ્નેક્સ એટલે કે તૈયાર પૌષ્ટિક આહાર અપાઈ રહ્યો છે। केन्द्र अने राज्य सरकार ना संयुक्त उपक्रमे ऑनलाइन वस्ती गणतरी ना कार्यक्रम नो प्रारंभ करवामां आव्यो छे। टेक्नोलॉजी ना युग में वस्ती गणतरी नी प्रक्रिया ने वधु पारदर्शक अने सरल बनाववा माटे सरकार द्वारा खास डिजिटल पोर्टल तैयार करायुं छे। देश में प्रथमवार वस्ती गणतरी संपूर्णपणे डिजिटल रीते पोर्टल अने मोबाइल माध्यम थी थई रही छे। त्यारे कच्छना सांसद विनोद चावड़ा स्वगणतरी प्रक्रिया में ऑनलाइन माध्यम थी तेमनी अने तेमना परिवार नी विगतो साथे नो फॉर्म भरी सहभागी बन्या हता। सरकार नी आ डिजिटल पहल खूब सरल और समय बचावनारी छे। सौ नागरिकों ने आ अभियान में जोड़ावा सांसदे अपील करी छे। गांधीधाम महानगरपालिकाना नवा कमिश्नर तरीके बीडी दवेराए ગઈકાલે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે। રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પહેલા આઈએએસ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં બીડી દવેરાને ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર તરીકે નિયુક્ત કરાયા હતા। ઉલ્લેખનીય છે કે ગાંધીધામ મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર મનીષ કુરવાણીની નવસારી કલેક્ટર તરીકે બદલી થતા તેમની જગ્યાએ બીડી દવેરાએ ચાર્જ સંભાળ્યો છે। નવા કમિશનર બીડી દવેરાએ જણાવ્યું હતું કે ગાંધીધામ શહેરમાં વિવિધ વિકાસના કાર્યો ઝડપી કરવામાં આવશે। કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરી અને 830 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે। જિલ્લાના પશુપાલકો સરહદ ડેરીમાં દૂધ ભરાવીને સારી એવી આવક મેળવી રહ્યા છે। દૂધ ઉત્પાદકો દૂધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે સરહદ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે, જેને લઈને પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી હતી। પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા નાગરિકો માટે રાજ્યમાં આગામી સમયમાં વ્યાવસાયિક પ્રવાસન માર્ગદર્શક તાલીમ યોજાશે। ઇચ્છુક લોકો પ્રવાસન નિગમની વેબસાઇટ gujarattourism.com પર આગામી 23મી મે સુધી અરજી કરી શકશે। શહેરના ગાઈડ બનવા ધોરણ બાર પાસ ફરજિયાત, જ્યારે સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત હોવાનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે। અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્રમાં એક અકસ્માતમાં 13 લોકોના મોત થયા. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી છે. ક્રાઉન પ્રિન્સ હાકોન અને નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે પણ આ પરિષદમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં વેપાર અને આર્થિક ભાગીદારી કરાર ટેપાના અમલમાં આવ્યા પછી દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં વૃદ્ધિની પ્રશંસા કરી. તેમણે ભાર મૂક્યો કે બંને પક્ષોના ભાગીદારોએ ટેપા હેઠળ 100 અબજ અમેરિકન ડોલરના રોકાણ લક્ષ્યને પ્રાપ્ત કરવા અને પરિણામે ભારતમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવા માટે પ્રયાસો કરવા જોઈએ.
1: $100 billion इन्वेस्टमेंट और 1 million जॉब क्रिएट करने का लक्ष्य है. ये एम्बिशियस टारगेट है लेकिन अचीवेबल है. और भारत में अपने इन्वेस्टमेंट को आउटकम से बढ़ाया मतलब विश्वास करता हूँ, ये हमारी गारंटी है.
0: પ્રધાનમંત્રીએ ભારતના મહત્વાકાંક્ષી ગ્રીન ટ્રાન્ઝીશન એજન્ડાને પણ રેખાંકિત કર્યો, જેમાં દેશના કદ વધતી જતી ઉર્જા માંગ, આબોહવા પ્રતિબદ્ધતાઓ અને નવીનીકરણીય ઉર્જા, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઉર્જાના ઝડપી વિસ્તરણ પર ભાર મૂક્યો.

0: આ સમિટમાં 50થી વધુ કંપનીઓના સીઈઓ અને નોર્વેજીયન અને ભારતીય વ્યાપાર અને સંશોધન સમુદાયોના 250થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી. પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર આજથી બે દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટલીના રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ મેટારેલાને પણ મળશે. શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વેપારી નેતાઓ સાથે વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તરના વિભાગીય મુખ્યાલય જગદલપુરમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. ગઈકાલે છત્તીસગઢની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહે બસ્તર જિલ્લાના નેતાનાર ગામમાં એક જાહેર સેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. સાંભળી એક અહેવાલ.
1: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा है कि पिछले छह दशकों के दौरान नक्सलवाद के कारण बस्तर को बड़े पैमाने पर जो आर्थिक, सामाजिक और सांस्कृतिक नुकसान हुआ है उसकी भरपाई प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में सरकार अगले पांच वर्षों में करेगी. उन्होंने कहा कि अगले डेढ़ वर्षों के दौरान बस्तर में स्थापित सुरक्षा बलों के करीब 200 कैंपों में से 70 कैंपों को जन सेवा केंद्रों में बदलकर उन्हें आदिवासी कल्याण का केंद्र बनाया जाएगा. इन सेवा केंद्रों में बैंकिंग, आधार, राशन कार्ड, कौशल प्रशिक्षण सहित केंद्र और राज्य सरकार की सभी योजनाओं से संबंधित सुविधाएं उपलब्ध कराई जाएंगी. विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને ભારતના એક મજબૂત, આત્મવિશ્વાસુ અને સક્ષમ રાષ્ટ્ર તરીકે ઉદભવનું પ્રતીક ગણાવ્યું. ગઈકાલે હનોઈમાં ભારતીય સમુદાયને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે ભારત પહેલા પરમાણુ હુમલો નહીંની નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે, પરંતુ પરમાણુ ધમકીઓ સામે ઝૂંકશે નહીં અને કોઈપણ વિરોધીઓના દુઃસાહસનો યોગ્ય જવાબ આપવા તૈયાર છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ માત્ર તકનીકી પ્રગતિ જ નહીં પરંતુ નવા ભારતની ઓળખ પણ દર્શાવે છે. પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આ કાર્યવાહી કોલકાતા હાઈકોર્ટના આદેશ અને સીબીઆઈ તપાસને અનુસરીને કરવામાં આવી છે. સંદીપ ઘોષ પર મેડિકલ કોલેજમાં ખરીદી સંબંધિત નાણાકીય ગેરરીતિઓનો પણ આરોપ છે. આ કેસમાં અન્ય ત્રણ સંસ્થાઓની પણ તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ધનિવારી ખાતે ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ટ્રકમાં સૌથી વધુ લોકો સવાર હતા. ઘાયલોને કાસા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકારે અકસ્માતમાં મૃતકના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે દેશમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. પ્રથમ તબક્કામાં શ્રીનગર, પટના, વારાણસી, અયોધ્યા અને પ્રયાગરાજનો પણ સમાવેશ થાય છે, જ્યારે આસામના તેજપુર અને દિબ્રુગઢને બીજા તબક્કામાં સમાવવાનો પ્રસ્તાવ છે. તેમણે જણાવ્યું હતું કે વોટર મેટ્રો સેવા પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ અસરકારક જાહેર પરિવહન પ્રણાલી હશે. તે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ફેરીનો ઉપયોગ કરશે, જે શહેરોમાં ટ્રાફિક ઘટાડશે અને જનતાને વધુ સારી મુસાફરીની સુવિધા પૂરી પાડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમને કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓની અપીલ પર ઇરાન પર લશ્કરી હુમલો અસ્થાયી રૂપે મુલતવી રાખ્યો છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે યુદ્ધ વિરામ વાટાઘાટો ચાલી રહી છે, જેના કારણે લશ્કરી હુમલો મુલતવી રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાની, સાઉથ અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ અસઉદ અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાને મંગળવારના હુમલાને મુલતવી રાખવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમેરિકા અને પશ્ચિમ એશિયાઈ દેશોનો સ્વીકાર કરાર ટૂંક સમયમાં થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કરાર ખાતરી કરશે કે ઇરાન પરમાણુ શસ્ત્રો ધરાવતું નથી. ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશોની તપાસ સમિતિએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે. ન્યાયાધીશોની તપાસ અધિનિયમ 1968 હેઠળ વૈધાનિક આવશ્યકતાઓને અનુસાર આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલ ટૂંક સમયમાં સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ગયા વર્ષે 12 ઓગસ્ટના રોજ લોકસભા અધ્યક્ષ દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્કે વાણિજ્યિક બેન્કો માટે રોકાણ વધઘટ અનામત IFR જાળવવાની જરૂરિયાત નાબૂદ કરી છે. IFR એ રોકાણના મૂલ્યમાં ઘટાડા સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલ વધારાનો બફર છે. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વ્યવસ્થા આજથી બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે પાછલા રવિવાર સુધી IFRમાં ઉપલબ્ધ રકમ વૈધાનિક અનામત, સામાન્ય અનામત અથવા નફા અને નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. ચેન્નાઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી જીત મેળવી. આજે સાંજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. સંદેશનું મુખ્ય શીર્ષક છે, ઇરાને હોર્મુઝની ખાડીના સંચાલન માટે નવી સંસ્થા રચી. નવ ગુજરાત સમય લખે છે, યુએસના પ્રતિબંધોની એસી તેસે ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખશે. ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે, બેન્કોને કરકસર કરવાનો સરકારનો આદેશ. ગુજરાત સમાચાર લખે છે, દેશમાં કાળઝાળ ગરમી, યુપી 48 ડિગ્રીમાં શેકાયું.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્રમાં એક અકસ્માતમાં 13 લોકોના મોત થયા. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવા શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે જોઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા અને સ્થાનિક હવામાન.

ની 30 મિનિટે સમાચાર હેડલાઇન સપાશે. પછી કાર્યક્રમ હેલો કરીબ ગાલ 8:32 મિનિટે, જેમાં વિજ્ઞાનજી નવી નવાઈ વિષયતે મેઘા મહેતા ભીરી કૃપા નાગરજી ગાલ રજૂ થશે. ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા 8:45 મિનિટે આપ સાંભળી શકશો. બરાબર 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ થશે, જેના પ્રાયોજક છે NCERT. 9:30 મિનિટે સમાચાર હેડલાઇન સપાશે. 9:32 મિનિટે સંતવાણી કાર્યક્રમ અંતર્ગત નારાયણ સ્વામીનો સ્વર આપ સાંભળી શકશો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 10 વાગે આપ માણી શકશો. લોક સંગીત 10:45 મિનિટે પ્રસ્તુત થશે.

ઇસ મિનિટે જિજ્ઞા મહેતા અને ધારા અધિકારીનું આકાશવાણીના 10 વર્ષના સંભારણાની સાથે પત્રો અને પસંદગીનું બહેનો માટેનો કાર્યક્રમ સહિયર પ્રસ્તુત થશે. તેમજ ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. આ બધા જ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

નીચી સભાના આરંભે 5:10 સમાચાર હેડલાઇન્સ અપાશે. કચ્છી કાર્યક્રમ કચ્છ જા વાવડ 5:45 ધ્વજ થશે. 25:00 સ્થાનિક સમાચાર અપાશે. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 જેમાં આજે ભુજ કેન્દ્રની પ્રસ્તુતિ કરાશે. પ્રસ્તુતિ કરશે અમી કારિયા અને કેવિન સોની, નિર્માણ સહાયક ભરત કરમટા. આ કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. 7:05 સમાચાર હેડલાઇન્સ અપાશે. કચ્છી કાર્યક્રમ ગામનો ચોરો 7:20 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 8:45 સમાચાર સંધ્યા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. રાત્રે 9:15 આકાશવાણી અમદાવાદના કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. 10:00 વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમ રિલે કરવામાં આવશે.

0: તારા પંજે મેળે મિટને એકરો સે મિટે જો મિમિ એ જમાને મે હારે વસા જો મિલી મીટર મે નાતે મે અચે તો
1: વાહ એ ગોલ્ટ સિતેજો કે મે લંગ તો ગુમ મે વસા જો મે લંગ ઇ કી પરી ઓર હાત મે જી તો પોલ મે આસે દે તો કરે પરી કી શો કને પીએમસી કલા ચે મે

0: क्योंकि एक तो मुंगो ने मुंगो स्थिति होने तो तारे पर युद्ध परिस्थिति में पर डीजल पेट्रोल गैस मिले जी मुश्किल थी गई है तभी भविष्य में पर एक खुनी खुटी हुई नहीं तो इनसे बदले में आप क्या क्या मरता काम अच्छी सके ये तो बाकी ध्यान में होना खबर भविष्य में है टेक्नोलॉजी पर बनाई सको जिन्हें पेट्रोल की जगह थे वो मेरे बर्तन वापरी सका जिनसे प्रदूषण पर ओछा थी और बाकी ओछा खर्चे पर मिली सके केवल प्रवृत्ति एलपीजी અને સીએનજી ગેસ આય એ ઓપ્શન આય પણ હતી પણ એ તો થોડો ઘણો બાકી અયાત જ કરવો પડતો અને એ થોડો ઘણો ખર્ચા પણ જે પ્રયામે પાવતે જે પાવડા આય એ આય ઇથેનોલ ઇથેનોલ કે અલગ અલગ માત્રામાં પેટ્રોલ સે મિક્સ કરી ઉપયોગ કરી શકાય છે જેથી પેટ્રોલ જે એટલી બચત થી અને બાકી એ નહીં કરી શકે જે ઇથેનોલ શેરી મકાઈ તથા સક્કરિયા જેવા તણા વટે હેદા જ ઉત્પન્ન કરી શકાય છે એવા કદમો મેથી મળી શકે તો પરંતુ ઇથેનોલ અને પેટ્રોલ મિક્સ કરી અને એ વાહનમાં વપરાય છે થોડીક મર્યાદા ભી હોય કે થોડું ઘસેરી જુની વિને તો અને જો પણ એમને વાહનની રોક લો તો વાહનની એવરેજ પણ થોડીક ઓછી થઈ હતી પણ ભવિષ્યમાં એક ઉમેદથી કિરણ દિશા જતી એ આય બાયોડીઝલ બાયોડીઝલ નામ જો ઇંધણ જો વધુ ઉપયોગ થઈએ તો પર્યાવરણ પણ શુદ્ધ રખે તો છે બાયોડીઝલ રતન શુદ્ધ વનસ્પતિ જેથી વધુ પડતો મળે તો જેમનેથી મળતો તેલ એમ પ્રકાર જો ઇંધણ જોવા જાય તો ભવિષ્યમાં પણ બાયોડીઝલ જો ઉપયોગ વધુ થઈ તો એવો દિશા જાય તો
1: હા એ વાત તો 100% સચી છે તો હે પાંજી જે કોઈ પરિસ્થિતિ હોય અને હું ચિંતા કે વડે જૂતા તૈયારી રખો જ તો હું રાત ભાઈ ચાં તો પણ હે પ્રતિ વિચારી પાંજી મળતા જો કોઈ વિકલ્પ તો પાંગ્યા હું જ ખપે એ બહુ જ અલાટ ભાવ કહેવાય બિન મોટો પ્રશ્ન અહીં પણ થયો તો કે ઘણી વખત વિચારીએ છીએ પણ એવા પ્રશ્ન હોય તો કે

0: ગાલબોલ કરી શકે તે
1: પાંચ

0: maría de la fama y literatriz, el jefe camarero, tan y buena triste, sí. Solo camarero, y para el tipo de escuchar de nadie, ni de exigir, ni de asurtar esto, que como tú me dio un pie.
1: તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0779-239-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-239-5490.

0: que tú tienes una feria bien de mercado y que la pizza tiene que tomar algo tan lindo en la pizza. ¿Cómo tomar el pizza y te tienes que estar con alguien? A mi pizza es para que haya suerte a esta. Y como tú no quieres vivir.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકના દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવી દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારે મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ઝડપી બનીએ.
1: રાશન કાર્ડ લઈને ઉતાવળે.
2: અરે બેટા, રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે,
1: હવે કચેરી જવું જ પડશે.
3: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું.
1: આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન ને તો નહીં ભરવું પડે ને?
3: વાહ, સુગમ છે એટલે બધું જ શક્ય છે.

સેવાઓ હવે ઓનલાઈન. થોમસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈનથી ઓનલાઈન.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવિ દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો

कौन कहूँ देवरांगवा को लखी देवा को हमें लखी

0: tiene un teorema, gloria bien en el plano de Tahiti, así que tomaré botán y me aplico así. Solo tomar y guardar y Tahiti que no se salva nadie, a mi pixit para que haya surtas, pero que como tú me lo pide.
1: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490.

0: yo tengo aquí un problema. Yo día a día no me hago ni que aquí. Y tengo que tomar el botón ni que lo utilice así. Solo que nadie va a quitar aquí con el sofá de alguien. Y que si va a quedar suelta y estar aquí como tú ni un día.
1: आओ मेरा माँ सुरक्षा सूचनाओं का पालन करो अन्य लूट ही बचो
2: ठीक है એટલે કે લૂંટી બચવા બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથા પર સુતરાઉ સફેદ કાપડ થી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પહેલા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો ગુજરાત સરકારના ઉપક્રમ જીએસડીએ દ્વારા જનહિતમાં આવ નરમા સુરક્ષા સૂચનાઓનું પાલન કરો અને લૂંટી બચો
2: એટલે કે લૂંટી બચવા બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડ થી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા

0: સગર્ભ સ્ત્રીઓ અને વડીલોએ તડકાનું વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: ಪ್ರಥಮ್ ಚರಣ್ ಗೋರಿಯ ನೀರನ್ನು ಅಲ್ಲಿ ಗೆಲ್ಲಿಸಿ ಸದ್ಯಕ್ಕೆ ತಮ್ಮರ ಆತ್ಮನಿರ್ಭರ ಕಲಿಸಿದ್ದಾರೆ. ತಮ್ಮ ತಮ್ಮ ಭಾಗಿದಾರಿಕೆ ತುಂಬ ಸಫಲವಾಗಿ ಅಲ್ಲಿ ವಿಕ್ಸಿತ್ ಭಾರತ್ 2047 ಏಕ ಬದಲಾವಣೆ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભરણી દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490.

0: ભાગીને મકાનોની ગણતરી અગીરે તમારી વતનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તમે સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 એક વધુ નબળું બનીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતી કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-5490.
2: આવનારામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકો તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આવનારામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકો તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ

0: y habían en la calle de Tenerife, el día que tomaron por tan mismo la prisa. Solo tomaron por dejar el tipo de estufar con alguien, al que se dará por el sur a estas, que como tú no me lo pide.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490.

સુગમ છે એટલે બધું જ શક્ય છે.

0: રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: આવનારામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
0: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પહેલા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GFDMA દ્વારા જનહિતમાં. આવનારામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
0: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પહેલા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GFDMA દ્વારા જનહિતમાં.

સુરક્ષિત

0: દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ગાયક કલાકાર છે અરિજિત સિંઘ અને નિકિતા ગાંધી.

0: દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: સુધારો
2: થશે, મારે ફરી લાઈન ને તો નહીં ઉભારવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: जोड़े, दरेक घर जोड़े ने देश आगे बढ़े। सेंसस 2027 अपनी वस्ती गणतरी अपनो विकास।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: કુવારમાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન કચ્છમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાર હવાની જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં

0: જો અને દેશ આગળ વધે. સેન્સસ 2027 આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: મારે ફરી લાઈન ને તો નહીં ઉભા રહેવું પડે ને.

હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027 આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: आकाशवाणी नू भूज केन्द्र छे। हमेज आप हिंदी फिल्म संगीत नो कार्यक्रम मनोरंजन सांभळी रह्या हता। प्रस्तुत छे लोक संगीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0799-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0799-232-5490।

ભાગીદારીથી તમે સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

भागीदारी की तरफ सफल बनाने विकसित भारत 2047 एक रिपोर्ट भी।

0: સ્ટીકી 3 આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.
2: આકાશવાણી ભુજ, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ લોક સંગીત. અમીનાબેન મીરના સ્વરની સામે.

0: આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-490.

0: તેમના મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિયેતનામના હનોઈમાં સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે મંત્રીસ્તરની દ્વિપક્ષીય બેઠક યોજી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સચિન તેંડુલકર, આઈસીસી ચેરમેન જય શાહની ઉપસ્થિતિમાં અમદાવાદમાં એસઆરટી 10 અલ્ટ્રાવોલ્ટ સેન્ટર ઓફ એક્સલન્સના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપી. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે સંભવિત સમજૂતીના સંકેત આપ્યા બાદ ભારતીય શેરબજારમાં ઉછાળો. રાજ્યમાં આજથી 3 દિવસ સંયુક્ત સંસદીય સમિતિની બેઠકો યોજાશે, જેમાં વન નેશન વન ઇલેક્શનને લઈ મહત્વની બેઠક થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં 3 ભારત નોર્ડિક પરિષદમાં ભાગ લેશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 90 પૈસાનો વધારો થયો. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુરમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારી. ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશોની તપાસ સમિતિએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો. ભારતીય રિઝર્વ બેન્કે વાણિજ્યિક બેન્કો માટે રોકાણ વધઘટ અનામત IFR જાળવવાની જરૂરિયાત નાબૂદ કરી. મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ કરાયું. અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ ઝડપાયો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. વડોદરા મુંબઈ રાજમાર્ગ પર નિયત મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવતા વાહન ચાલકો માટે એ ચલણની વ્યવસ્થા અમલી બનાવાઈ. અને ગુજરાત એસટી નિગમે બસના ભાડામાં ઘટાડો કરતા અમદાવાદથી ભાવનગર અને સુરતની મુસાફરી સસ્તી થઈ. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
2: હેલો હેલો હેલો આકાશવાણી આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના
2: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
1: ગુડ મોર્નિંગ સુપ્રભાત નમસ્કાર. કેમ છો શ્રોતા મિત્રો, મજામાં ને? આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષી હાજર છે આપના ફેવરેટ કાર્યક્રમની સાથે, જેનું નામ છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. ક્યાંથી વાત કરી રહ્યા છો અને આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો? જી
4: જબ તક જાનેગા.
1: ઠીક હૈ, આપકો સુનાતે હૈ આપકી પસંદ કા યે ગાના.

0: ગોડલ તંતા જે મોડા કોટલાથી ભાષા રમે સ્કૂલ તો આપ કોણ બોલો છો
1: પૂછું આરજી સાક્ષી

0: કેમ છો બેન?
1: હું મજામાં છું, આપ કેમ છો?
0: બસ એકદમ મજામાં છે. અને ગરમી પણ સતત પડી રહી છે.
1: જી, ગરમીનો પારો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે.
0: બહુ ખરેખર જોરદાર વધતો રહ્યો છે હમણાં તો.
1: જી, આપની પસંદ જણાવશો?
0: આપણે ગીત સાંભળવું છે.
1: કયું?
0: આપણે ઉદિત નારાયણ અલકાજી ના અવાજમાં છે ગીત. જન્મ જન્મ જો

0: વાત કરી રહ્યા છો? જી હેલો હેલો, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: કિશોર કુમાર મહેતા નમસ્કાર ગાયેલું છે અને હું બ્લાઇન્ડ છું. અત્યારે મારી ઉંમર 61 થઈ ગઈ એટલે હું કઈ કામ ધંધો કરી નહીં શકતો છે.
0: ઈશ્વર આપને હંમેશા સ્વસ્થ રાખે એવી શુભકામના સાથે સંભળાવીએ આપને આપની પસંદનું આ ગીત.

0: હેલો,
1: કયા
0: કયા કાર્યક્રમો આપને સાંભળવા ગમે છે?
1: કાર્યક્રમ છોડતા બધા કાર્યક્રમો સાંભળું છું, બધા સારા શબ્દ લાગે છે.
0: એ જાણીને ખુશી થઈ કે આપ બધા જ કાર્યક્રમો સાંભળો છો. ધન્યવાદ, અને સંભળાવીએ આપની પસંદનું આ ગીત.

0: નમસ્કાર.
1: જી
0: સ્વાગત છે આપનું. હેલો હેલો કાર્યક્રમમાં કોણ વાત કરી રહ્યા છે?
1: પટણી કોલોની કચ્છ જિલ્લાના નવાનગર ગામથી બની વાત કરું છું.
0: જી બોલો.
1: મેં એ વખતે પણ ફોન કર્યો હતો પણ અમારો ફોન આવ્યો નહીં, એટલે આજે અમારો ફોન નહીં સમાવેશ કરવા વિનંતી. બરાબર ને?
0: ચોક્કસ થી કરી.
1: અમારે આજે રાજા વળાંક નું ગીત છે ને, અંગ બસંતી અંગ બસંતી છા ગયા મસ્તાના મોસમ આ ગયા.
0: ઠીક છે, આપને સંભળાવીશું આપની પસંદ નું ગીત.

गोरी सरसों

0: કરી રહ્યા છો?
1: ધીરજ રબારી વાત કરું છું.
0: ક્યાંથી વાત કરી રહ્યા છો?
1: હું રહું છું અમદાવાદમાં. મારું ગામ છે
0: જાઓ. આપની પસંદનું ગીત?
1: આપણે ગીત સાંભળ્યું છે રૂબાલી ફિલ્મ નું. હું કરે લતા મંગેશકર ના આવાજ
0: ખુબ ગમે છે આપને. આ ગીત
1: મને સાથે એવું ગીત છે. લતા મંગેશકર નો આવાજ પણ ખુબ જ સરસ છે. અને આ ગીત ઘણી વાર સાંભળ્યું છે. આ ગીત બે અવાજ માં છે. એક પુરુષ ના અવાજ માં, એક સ્ત્રી ના અવાજ.
0: જી, એક ભૂપેન હજારિકા ના અવાજ માં છે અને એક છે લતા મંગેશકર ના અવાજ
1: માં. સુપેરી ભાવ છે. ખુબ ખુબ આભાર આપનો.
0: આપને કોના અવાજ માં સાંભળવું છે?
1: લતા મંગેશકર ના અવાજ માં.
0: તો ચોક્કસ થી આપને આપની પસંદ ના ગાયક કલાકાર ના અવાજ માં ગીત સંભળાવીશું. હાલ બીજું શું કરી રહ્યા છો?
1: હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું અને સમય આકાશવાણી સાથે જોડાઉં છું. ખાસ કરીને મને રેડિયો બહુ ગમે છે. એનું કારણ કે રેડિયો હવે મોબાઈલમાં પણ સંભળાય છે. આના થકી આપ કામ કરતા કરતા પણ કોઈ પણ કાર્યક્રમ સાંભળી શકો છો. કાર્યક્રમો પણ એવા આવે છે કે આપણે એક આપણા જીવનમાં પણ એક કલાત્મક પ્રાપ્તિ લઈને આવે છે અને એને અનુરૂપ આપણે જીવન પણ જીવી શકીએ.
0: આપને કયા કયા કાર્યક્રમો વધારે ગમે છે?
1: ખાસ કરીને ત્યાં પ્રસારણી હતા છે એમાં સંધાને જે બાર અને બે ને તે શુક્રવારે કાર્યક્રમ આવે છે. શ્રોતાઓ મુલાકાત
0: એમાં
1: જે એક સંગીત ક્ષેત્રમાં જે ઉત્કર્ષભાઈ મુલાકાતો લે છે આ કાર્યક્રમ ગમે છે. અને સૈયદમાં લોકપ્રિય કાર્યક્રમ પસંદ છે. એમાં બંને સૈયદ ગેલેરીઓ અલ્પાબેન લિપિબેનની રજૂઆત ખુબ જ સરસ છે. નીતિશભાઈ નું નિર્ણય સહાય ખુબ જ સરસ છે. અને આકાશવાણી પરિવાર તમામ એનાઉન્સર વિવિધ પાર્ટી હોય કે કાયદેની ચેનલ હોય દરેક એનાઉન્સર ની અલગ અલગ એક રજૂઆત અમને ગમે છે અને દરેક ના કાર્યક્રમો ખુબ જ સરસ હોય છે.
0: આપ અમારા કાર્યક્રમો પસંદ કરો છો એ બદલ આકાશવાણી પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. હાલ સાંભળીએ આપની પસંદનું આ ગીત. ધન્યવાદ.
1: આવજો.

0: અને આ ગીત સાથે આજનો આ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત થાય છે.
1: હેલો હેલો
2: હેલો આકાશવાણી
1: આપકી પસંદ આપકા અંદાઝ.
3: હેલો હેલો દિલ્હી સે કનેક્ટ કરના યલો યલો યે બાતે ડિરેક્ટ કરના
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
0: આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હો તો દર સોમવારે સવારે 10 થી 11 વાગે અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો 079-2754-1942. આ નંબર પર અમને ફોન કરો, અમારી સાથે સંવાદ કરો અને સાંભળો તમારી પસંદગીના ગીતો. તો શ્રોતા મિત્રો, હવે આપો આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષીને રજા. સ્ટે હેપી.

Bye-bye. શ્રોતા મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા શ્રોતાઓનો ફોન કોલ્સ પર આધારિત અમારો વિશેષ કાર્યક્રમ હેલો હેલો, પ્રસ્તુતકર્તા સાક્ષી પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, આકાશ જેવી ઊંડી અવાજની શાંતિ અને જેનો અવાજ આપણા દિલને સ્પર્શી જાય એવા ગઝલોના બાદશાહ એટલે કે જગજીતસિંહ. તેમનો અવાજ સાંભળીએ ત્યારે એવું લાગે કે કોઈ આપણા મનની વાતને સૂર આપી રહ્યું હોય. સરળ શબ્દો અને હૃદયને સ્પર્શી જાય એવું સંગીત, એ જ જગજીતસિંહની સાચી ઓળખ છે. તો ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં આપને સૌ પ્રથમ સંભળાવીએ જગજીતસિંહના સ્વરમાં ઇન્દિવીરની આ શબ્દરચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રી રાહુલ ભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: મિત્રો, આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. જગજીતસિંહે ગઝલને માત્ર સંગીત જ નહીં પરંતુ લાગણીઓની ભાષા બનાવી. તેમની ગઝલોમાં પ્રેમ છે, વિરહ છે, એકાંત છે અને જીવનની સચ્ચાઈ પણ છે. હા મિત્રો, જગજીતસિંહ માત્ર ગાયક જ નહોતા, તેઓ લાગણીઓને અવાજ આપતા કલાકાર છે. તેમની ગઝલોમાં જીવનની ઊંડી સમજ પણ આપણને જોવા મળે છે. તેમણે ગઝલને રાજદરબારોથી બહાર લાવીને સામાન્ય માણસોના દિલ સુધી પહોંચાડી. મિત્રો, ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ સુદર્શન ફકીરની આ ગઝલ જગજીતસિંહના સ્વરમાં.

मोहल्ले की सबसे पुरानी निशानी, वो बुढ़िया जिसे बच्चे कहते।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમની અંતિમ રચના કાતિલ શિફાઈની સ્વર જગજીત સિંહનો.

0: અને આ સાથે જ ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, થોડી જ વારમાં બપોરે 12 વાગે આપ સાંભળશો ગુજરાતીમાં મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારત નોર્વે વેપાર અને સંશોધન બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ઇએફટીએ કરાર હેઠળ 100 બિલિયન ડોલરના રોકાણ અને 10 લાખ નોકરીઓનું સર્જન કરવાની હાકલ કરી. શ્રી મોદી તેમના પ્રવાસના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ જશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ સાથે મુલાકાત કરી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ થાઇલેન્ડ, ઇરાન, નેધરલેન્ડ, સ્વીડન અને મોરિશિયસના પ્રતિનિધિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. કેલિફોર્નિયાના સાન ડિએગોમાં ઇસ્લામિક સેન્ટરમાં 2 કિશોર બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં 1 સુરક્ષા ગાર્ડ સહિત 3 લોકોના મોત. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનની 2 દિવસની મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ સાથે આર્થિક સહયોગ અને મુખ્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરે તેવી શક્યતા. સેમ ઓલ્ટમેન અને ઓપન એઆઈએ કેલિફોર્નિયામાં એલોન મસ્ક સામેનો કેસ જીતી લીધો. અમેરિકા 30 અને 31 ઓક્ટોબરના રોજ જ્યોર્જિયાના એટલાન્ટામાં G20 વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડોદરાથી હાલોલ પ્રવાસ માટે એસટી બસમાં મુસાફરી કરી. એક દેશ એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિ આજથી રાજ્યમાં બેઠકો યોજશે. રાજ્યની 84 નગરપાલિકાની આજે સામાન્ય સભા. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામોની જાહેરાત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સચિન તેંડુલકર, આઈસીસી ચેરમેન જય શાહની ઉપસ્થિતિમાં અમદાવાદમાં એસઆરટી એન્ડ ઓલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સલન્સના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપી. અને રાજ્યમાં આજથી 3 દિવસ સંયુક્ત સંસદીય સમિતિની બેઠકો યોજાશે, જેમાં વન નેશન વન ઇલેક્શનને લઈને મહત્વની બેઠક યોજાશે. હવે પછી આપ બપોરે 1 વાગીને 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 12:02 થઈ છે. સમય થયો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપને સૌપ્રથમ સંભળાવીએ ગાર્ગી વોરાના સ્વરમાં શ્રી સુંદરમની આ શબ્દરચના.

મિત્રો, ગુજરાતી સાહિત્યમાં છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ, જેમની કવિતાઓમાં લાગણીની નરમાશ, પ્રકૃતિનો સ્પર્શ અને માનવીના અંતરના ભાવો સુંદર રીતે વ્યક્ત થાય છે. રમેશ પારેખની કલમે શબ્દોને એવો સ્પર્શ આપ્યો કે કવિતા માત્ર વાંચવાની નહીં પણ અનુભવવાની વસ્તુ બની ગઈ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ પાર્થિવ ગોહિલના સ્વરમાં રમેશ પારેખની આ રચના.

મિત્રો, સૂરની દુનિયામાં એક એવું નામ કે જેના અવાજમાં ચંચળતા, ભાવુકતા અને અનંત મધુરતા રહેલી છે, અને એ નામ છે આશા ભોંસલેજીનું, જેમણે માત્ર હિન્દી જ નહીં પરંતુ ગુજરાતી સંગીત જગતમાં પણ પોતાના મધુર અવાજથી અનોખી છાપ છોડી છે. તેમના અવાજમાં ગાયેલા ગુજરાતી ગીતોમાં પ્રેમ, લોક સંસ્કૃતિ અને લાગણીઓનો સુંદર સંગમ જોવા મળે છે. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળશો અવિનાશ વ્યાસની રચના આશા ભોંસલેના સ્વરમાં.

મિત્રો, અત્યારે આપે ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતિમ રચના સાંભળી આશા ભોંસલેના સ્વરમાં રચનાકાર અવિનાશ વ્યાસ, અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કર્યો.

0: ગાડી રાઈડ કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: અજાણે લિંક્સ પર ક્લિક ન કરો. RBI કહે છે,
3: જાણકાર બનો.

0: નમસ્તે બહેનો, નમસ્તે તારાબેન.
1: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
0: તારાબેન, આજે આપણે જે માધ્યમથી બહેનોને મળી રહ્યા છીએ ને, એ માધ્યમ એટલે કે આકાશવાણી.
1: અને બહેનો, આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના આ 9 દાયકાઓથી આપણે જે માધ્યમ સાથે જોડાયેલા છીએ અને દર મંગળવારે આપણે મળીએ છીએ, એ ક્ષણને આપણે દિલથી, લાગણીથી ખરેખર વધાવી લેવાનું મન પણ થાય કે તમારી ને અમારી દોસ્તી કેમ થઈ આકાશવાણીના માધ્યમથી.
0: હા બહેનો, આકાશવાણી સાથે જોડાયેલા સંભારણા એટલે માત્ર અવાજ જ નહીં, પણ આખી એક પેઢીની લાગણીઓ અને યાદોનો ખજાનો. અને ધારાબેન, એટલે જ કહેવાનું મન થઈ જાય ને કે રેડિયોનો એ નોબ ફેરવતા મળતો જે સૂર છે આકાશવાણી,
1: સવારના એ મંગલ પ્રભાતિયાનો મીઠો સૂર છે આકાશવાણી,
0: દાદાના ખભે મુકાયેલું એ નાનકડું જાદુ યંત્ર,
1: ગામ આખાના સમાચારનું એ એકમાત્ર મંત્ર,
0: આ આકાશવાણી છે એ ગંભીર અવાજની છટા,
1: જાણે હવામાં રેલાતી કોઈ રેશમી મખમલી ગટા,
0: ખેતીવાડીના એ સૂચનો ને પેલા હવામાનના સમાચાર,
1: ચોરે ને ચોટે જેની થતી સવાર સાંજ બસ હાર મોહાર,
0: બપોરની એ સખી સહેલી ને બાલસભાના એ ખેલ,
1: ગીત ગુંજનના સથવારે ખીલતી સંબંધોની વેલ,
0: ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવા થતે જે પડા પડી,
1: કલ્પનાના આકાશમાં ઉડતી એ સંભારણાની કડી.
0: આજે ભલે સ્માર્ટફોનના જમાનામાં અવાજો અનેક છે,
1: પણ હૃદયના ખૂણે આજે આકાશવાણી તો એક જ છે,
0: એ સિગ્નલને પકડવાની મથામણ ને અવાજની એ માયા,
1: જીવનના સંભારણામાં હજીએ છવાયેલી છે એની છાયા. તો બહેનો, આકાશવાણી એ સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિના માધ્યમથી કલાને ઘર ઘરમાં પહોંચાડવાનો પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પણ પૂરો પાડ્યો છે. તો જયારે આકાશવાણીને 9 દાયકા પૂરા થાય છે, 90 વર્ષના આ એક લાંબા સમયગાળા પછી આપણે જયારે આકાશવાણીના એ સંભારણાને યાદ કરીએ છીએ, તો આજે એ સંભારણાની સાથે સાથે ઉપસ્થિત છીએ આપણા પત્રો અને પસંદગી સાથે.
0: હા બહેનો, આકાશવાણીની સફરમાં સાથે જોડાઈએ સહિયારના માધ્યમથી આપના પત્રો અને પસંદગી સાથે.
1: અને લઈએ કાર્યક્રમનો પ્રથમ પત્ર.
0: આ પ્રથમ પત્ર મળ્યો છે નંદબેનનો સરખેજથી. તેમની સાથે મિત્રો છે જૂનાગઢથી કિરીટભાઈ, બાપુભાઈ દરજી, રજનીબેન, અલ્પાબેન નિર્મળ, રમેશભાઈ, કલ્પાબેન, પોપટભાઈ, મધુભાઈ, ધર્મેન્દ્રસિંહભાઈ, દીપકભાઈ, રમેશભાઈ, શાંતિલાલ માથુકિયા. સૌ મિત્રો સાથે મળીને આપણને લખે છે સહિયાર કાર્યક્રમ હૃદયસભર. હૃદયના ભાવથી જે પત્રોનું પઠન કર્યું, આપ બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર. જીજ્ઞાબેન અને ધારાબેનની કાર્યક્રમ રજૂઆતમાં જે ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે ને, તે કાબિલે તારીફ છે. ધારાબેન, આપણને નંદુબેનનો બીજો પત્ર પણ મળ્યો છે. તેમની સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, પિંકી, તપન તથા મુકેશભાઈ. તે લખે છે કે આકાશવાણી ભુજના સહર કાર્યક્રમ રજૂ કરતા દરેકને અમારી હાર્દિક શુભકામના. અમે નિયમિત પત્ર મિત્ર છીએ. સહિયાર અમારો મનગમતો કાર્યક્રમ છે. સહ પરિવાર રેડિયો પાસે ગોઠવાઈ જાય.

0: જાણીએ છીએ અને મારી પાસે 4 રેડિયો છે અને તમે જે તારીખ 10ના જે કાવ્યની પંક્તિઓ વાંચી તેની રજૂઆત કરી તે પણ અમને ખૂબ ગમ્યું, સાથે સુવિચાર પણ અમને સારો લાગ્યો અને પત્રોનું વાંચન તો ખૂબ સારી રીતે કર્યું. અલ્પા નિર્મળની કવિતા વાંચી તે સારી લાગી, ગીતો પણ ખૂબ જ ગમ્યા અને એક કાર્યક્રમમાં મધુલિકા જોશી સાથેની જે વાતચીત હતી તેમાં સુખમાં ધ્યાન આપશો તો સુખી થશો અને દુઃખમાં ધ્યાન આપશો તો દુઃખી થશો એ સરસ વાત અમને હૃદયને સ્પર્શી ગઈ. તારીખ 24 માર્ચના રોજ જે રશ્મિ સોરઠિયા એન્ડ ગ્રુપની જે પરિચર્ચા હતી તે અમને ખૂબ ગમી, તેનાથી અમને ખૂબ જાણવાનું મળ્યું. તો નંદુબેન, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને તમારી આ લાગણી છે એ પત્રો દ્વારા વહેતી મૂકતા રહેજો.
1: અને જીજ્ઞાબેન, હવેના આપણા પત્રમિત્ર જામનગરથી બાબુભાઈ દરજી, સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. સરસ મજાની વાત સાથે એમણે પત્રની શરૂઆત કરી છે. આપણી માનવતા આપણા હાથમાં છે. વધુમાં તેઓ જણાવે છે કે જય સોમનાથ સાથે લખવાનું કે આકાશવાણી ભુજનો સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને તેમાં આવતા વાર્તાલાપ, મુલાકાત, ગીતો તેમને ખૂબ ગમે છે અને કાર્યક્રમમાં જાણવાનું પણ ઘણું મળે છે. તેમાં તેઓ વધુમાં તેઓ જણાવે છે કે બાળકો અને સ્ત્રી માટે પોષક આહાર એ વિશે હીરવા ભોજાણીનો વાર્તાલાપ રજૂ થયો એ સાંભળવાની ખૂબ મજા આવી. તેમાં ઘણું જાણવાનું હતું. બાળકોના આહાર વિશે પણ વાતો કરી તે પણ ગમી અને તેમાં જે ગીતો મૂકવામાં આવ્યા હતા એ પણ ખૂબ સુંદર હતા. તો બાબુભાઈ, આ રીતે જ કાર્યક્રમ સાંભળતા રહો અને આપ વડીલશ્રીના આશીર્વાદ અમને બંનેને આપતા રહો.
0: આ પત્ર મળ્યો છે ગામ લાઠીથી. મિત્રો છે દીપક પરમાર, રમણીકભાઈ દરજી, ગીતાબેન સોની, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, નીરુગીરીભાઈ ગોસ્વામી, રેખાબેન, હરસુરભાઈ ડેર, અમદાવાદથી પ્રીતિબેન સોની, કરસનદાસ બાપુ, જાડિયાના મધુભાઈ, આ સૌ મિત્રોએ સાથે મળીને આપણને પત્ર લખ્યો છે. તેઓ લખે છે કે આકાશવાણી સૈયરના બંને બહેનો ધારાબેન અને જીજ્ઞાબેન અને આકાશવાણી પરિવાર અને સૌ શ્રોતા મિત્રો, તેઓ લખે છે કે સહિયરના નિયમિત કાર્યક્રમ સાંભળીએ છીએ અને અમને ખૂબ પસંદ પડે છે. હોમિયોપેથિક ડોક્ટર વિમલ ભટ્ટ અને દુલારી ઠક્કર દ્વારા પ્રસ્તુત માતૃભાષા વિશેનો વાર્તાલાપ અને રીના ભાટિયાનો વાર્તાલાપ એ અમને ખૂબ સારી જાણકારી આપી ગયા. આ સાથે તેમણે સરસ મજાનો સુવિચાર પણ લખ્યો છે કે આપણી અંદર રહેલા સદગુણ આપણને શ્રેષ્ઠ બનાવે છે અને અવગુણ અસુર બનાવે છે. મન પ્રભુની અમાનત છે, તેથી હંમેશા શ્રેષ્ઠ સંકલ્પ કરો. તો દીપકભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને સમીક્ષાત્મક પત્ર લખતા રહેજો.
1: અને સરસ મજાની કવિતાથી હંમેશા આપણને યાદ કરનાર છે અલ્પા નિર્મળ. એમણે પત્રમાં સરસ મજાની કવિતા લખી મૂકી છે
0: અને એ પણ ધારાબેન સ્વરચિત છે.
1: પોતાના કાવ્યમાં એ પોતાના વિચારો રજૂ કરે છે કે તું જીવાડીશ એટલું જીવી લઈશ, આ ઉંમરે હવે દોડવાનું નહીં ફાવે.
0: તું કહે તો રોકી લઉં શ્વાસ મારા, આ ઉંમરે હવે હાંફવાનું નહીં ફાવે.
1: આખું મેં વિતાવ્યું તારી પાછળ, આ ઉંમરે હવે પસ્તાવું નહીં ફાવે.
0: જે ગમે તે લઈ જા મારી પાસેથી, આ ઉંમરે હવે છુપાવવું નહીં ફાવે.
1: કાગળ ને કલમ છે વસિયત મારી, આ ઉંમરે હવે આપવું નહીં ફાવે.
0: તું જીવાઈશ એટલું જીવી લઈશ,
1: આ ઉંમરે હવે દોડવાનું નહીં ફાવે.
0: તો ધારાબેન, આ સરસ મજાની કવિતાથી અલ્પા નિર્મળે આપણને પત્ર લખ્યો છે. તો અલ્પાબેનને કહીએ કે તમે આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપની આ સ્વરચિત કાવ્યનો આસ્વાદ અમને કરાવતા રહેજો. અને સાથે જ સાંભળીએ આપ સૌ મિત્રોની પસંદગીનું આ ગીત.

0: કાર્યક્રમનો હરિનો પત્ર મળ્યો છે ભાવનગરથી રજનીબેનનો. તેઓ લખે છે, પ્રતિશ્રી જિજ્ઞાબેન તથા બીજાબેન. જિજ્ઞાબેન, કાર્યક્રમમાં એમણે પોતાની લાગણી ખૂબ સરસ રીતે વ્યક્ત કરી છે કે મને નામ યાદ નથી રહેતું તો માફ કરશો. તો રજનીબેન, આપની લાગણી આપના પત્રમાં ભારોભાર છલકાય છે. નામ મેં ક્યાં રખા હૈ દોસ્ત, કામ મેં રખા હૈ.
1: તો ધારાબેન, આપણે બેનને કહી દઈએ કે જિજ્ઞાબેનની સાથે છે ગાવાબેન.
0: તો આપે પત્રમાં જણાવ્યું છે કે ગીતા ઉપરનો જે એપિસોડ આપે રજૂ કર્યો તે ખૂબ સુંદર હતો અને એમાં રજૂ થયેલા ગીતો પણ ખૂબ ગમ્યા. તો આ રીતે જ રજનીબેન આપ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો, પત્ર પણ લખતા રહો અને આપની દોસ્ત જિજ્ઞા અને ધારાને યાદ કરતા રહો અને આપના આશીર્વાદ પાઠવતા રહો.
1: કાર્યક્રમનો હવેનો પત્ર લઈએ ને તો આ પત્ર મળ્યો છે ગાયકવાડ વિછિયાથી. સંસાર સ્મશાનથી પણ વધારે ભયંકર છે. સ્મશાન તો મરી ગયેલાને બાળે છે, જયારે સંસાર તો જીવતાને સળગાવે છે. આ સરસ મજાના સુવિચાર સાથે પત્ર લખનાર મિત્રો છે વિછિયાથી શાંતિલાલ, ઉકમચંદ, માથુકિયા, પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન, વત્સલ તેમજ સમગ્ર માથુકિયા પરિવાર. તેઓ લખે છે કે તારીખ 10/3 ના રોજ બપોરે 12:30 વાગે સહિયર કાર્યક્રમ સાંભળ્યો, જેમાં આપ બંને બહેનોએ સાથે રહીને બંને બહેનોની લાગણીસભર પત્રનો ભરાવો હોવા છતાં એક પણ શબ્દ બાકી રાખ્યા વગર સંપૂર્ણ પત્ર વાંચી સંભળાવ્યો. તે સાંભળીને એટલો બધો આનંદ થયો કે જેની કોઈ સીમા નથી. ખરેખર આપ બંને બહેનો લાખોમાં એક છો. ખરેખર આપ બંને બહેનોની જોડી અખૂટ રહે, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી પરમાત્મા પ્રત્યે અપેક્ષા આપના વખાણ કરીએ તેટલા અમારા માટે ખૂબ જ ઓછા છે. ખાસ કરીને મારા મિત્ર દરજી ઈશ્વરભાઈ ભુજનો સહર કાર્યક્રમ સાંભળે છે અને તમારા પત્રના પ્રત્યુત્તર બરોબર ધ્યાનપૂર્વક સાંભળે છે. તમને બહેનોની મીઠી મધુરી વાણીના શબ્દોથી જે વાંચી સંભળાવો છો તે પણ સાંભળે છે અને એમને ખૂબ ખૂબ આનંદ થાય છે. બંને બહેનોને એ ભાઈ તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે. તો શાંતિલાલભાઈ, આપ પણ કાર્યક્રમમાં પત્ર લખો છો તો એ દરજીભાઈને પણ કહેશો કે કાર્યક્રમમાં પત્ર લખે અને આપણા નિયમિત પત્ર મિત્ર બની રહે. તો શાંતિલાલભાઈ, આપ સહિયર કાર્યક્રમ સાંભળતા રહો અને આ જ રીતે પત્ર દ્વારા આપની લાગણી છે, આપના સૂચનો છે, આપના આશીર્વાદ છે એ પાઠવતા રહો.
0: અને જિજ્ઞાબેન, હવેનો આજે પત્ર મળ્યો છે એ આપણા પ્રથમ પત્ર મિત્ર છે અને આશા રાખીએ કે ભાવનગરના પ્રવીણચંદ્ર વાઘેલા આપણા નિયમિત શ્રોતા મિત્ર અને પત્ર મિત્ર બની રહે. તેઓ લખે છે કે ભાવનગરથી સૌ પ્રથમ વખત આકાશવાણી ભુજ દ્વારા પ્રસ્તુત સહિયર કાર્યક્રમ જે દર મંગળવારે પ્રસારિત થાય છે તેમાં પત્ર લખનાર હું પ્રવીણચંદ્ર વાઘેલા છું.
1: તો ધારાબેન, આપણે પ્રવીણચંદ્રભાઈને નવા પત્ર મિત્ર તરીકે કાર્યક્રમમાં આવકારીએ છીએ.
0: આ પત્ર આપશ્રી બહેનો આ કાર્યક્રમમાં જરૂર વાંચી સંભળાવશો તેવી હું આશા રાખું છું અને પત્ર આ કાર્યક્રમમાં લખતો રહીશ. અને અમે પણ આશા રાખીએ પ્રવીણચંદ્રભાઈ કે અત્યારે આપ આપના પત્રનો પ્રત્યુત્તર અચૂક સાંભળતા હશો. આકાશવાણી ભુજ દ્વારા પ્રસ્તુત સહિયર કાર્યક્રમ જે દર મંગળવારે પ્રસારિત થાય છે તે હું અવારનવાર સાંભળું છું પણ હવેથી નિયમિત સાંભળીશ. દરેક કાર્યક્રમ સાંભળવાની ખૂબ મજા આવે છે. કાર્યક્રમમાં આપ શ્રી બંને બહેનો ધારાબહેન અને જિજ્ઞાબહેન કાર્યક્રમને ઉમદા, ઉત્તમ, ઉત્કૃષ્ટ, માહિતીસભર, વૈવિધ્યસભર, પ્રશંસનીય અને સરાહનીય પ્રસ્તુતિ આપો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અભિનંદન. તે લખે છે કે તારીખ 10 માર્ચના રોજ કાર્યક્રમમાં જે પત્રોના જવાબો અને પસંદગીના ગીતો સાંભળ્યા એ સાંભળીને ખૂબ મજા આવી. 17 માર્ચના રોજ આપશ્રી બંને બહેનો દ્વારા શરૂઆતમાં સુંદર વાતો તેમજ ધર્મગ્રંથ ભગવદ્ ગીતા એને અનુલક્ષીને મધુલિકા જોશી દ્વારા જે તલસ્પર્શી વાર્તાલાપ રજૂ થયો એ સાંભળવાની તો ખૂબ મજા પડી ગઈ અને કાર્યક્રમમાં એને અનુલક્ષીને જે ગીતો મુકાયેલા હતા એ તો અનહદ સરસ હતા. 24 માર્ચના રોજ રશ્મિબેન સોરઠિયા ગ્રુપની પરિચર્ચા હતી શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવું અને સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓની પણ જે વાતો હતી એમની ચર્ચા હતી, એમના વિચારો રજૂ થયા એ સાંભળવાની પણ ખૂબ મજા પડી. અને મહિલાઓ અને બાળકો માટે પોષક આહાર એ વિશે હીરવા ભોજાણીનો વાર્તાલાપ રજૂ થયો એ સાંભળવાની પણ મજા આવી. તો આ રીતે જ પ્રવીણચંદ્રભાઈ અને સરસ મજાના સુવિચાર સાથે એમણે પત્ર સમાપ્ત કર્યો છે. આપનું સર્વસ્વ અર્પણ કરવું એટલે જ ભક્તિ. તો આ સરસ મજાના વિચાર સાથે આપે અમને ખૂબ સુંદર પ્રેરણા પણ પૂરી પાડી છે. આ જ રીતે પ્રવીણચંદ્રભાઈ આપ પત્ર લખતા રહો અને કાર્યક્રમ સહિયર સાથે જોડાયેલા રહો. એ સાંભળીએ આપ સૌની પસંદગીનું આ ગીત.

0: અને જિજ્ઞાબેન હવેનો આપણને કાર્યક્રમનો જે સંદેશો મળ્યો છે એ છે જામનગરના ધર્મેન્દ્રસિંહભાઈ રાઠોડનો, જે જણાવે છે કે કાર્યક્રમ સહિયર એ ખૂબ બધું મનોરંજન પૂરું પાડે છે અને ખાલી મનોરંજન નહીં પણ માહિતી સાથે મનોરંજન પૂરું પાડતો એક અસરકારક કાર્યક્રમ કહી શકાય. ખાસ કરીને બાળકો અને મહિલાઓ માટે પોષક આહાર એ વિશે હિરવા ભોજનનો જે વાર્તાલાપ રજૂ થયો તે ખૂબ માહિતીસભર રહ્યો અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જે સ્પેશિયલ કાર્યક્રમ રજૂ થયો એ સાંભળવાની તો ખૂબ મજા પડી ગઈ. તો ધર્મેન્દ્રભાઈ, આ રીતે જ કાર્યક્રમ સહિયર સાંભળતા રહો અને આપના સંદેશાઓ અમને મોકલતા રહો.
1: આ પત્ર મળ્યો છે ભુજથી કલ્પા ઉપાધ્યાય, અંજારથી અલ્પા નિર્મળ અને જેતપુરથી ફૈબા દક્ષાબેન. પડિયાના ભાવભર્યા નમસ્કાર. તે લખે છે કે આ કાળજાળ ગરમીએ તો માજા મૂકી છે. આ ગરમીના લીધે સ્વાસ્થ્ય પર ઘણી અસર થતી જોવા મળે છે, તો ગરમીમાં સ્વાસ્થ્ય સારું રહે તેની તકેદારી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. તો આમ આપણા સ્વાસ્થ્યની ચાવી આપણા હાથમાં છે, જરૂર છે માત્ર તકેદારી રાખવાની. જુઓ, સમીક્ષામાં જણાવું તો રજૂ થતા દરેક કાર્યક્રમો લાજવાબ હોય છે. દરેક શ્રોતા મિત્રોના પત્રોનો પ્રત્યુત્તર ખૂબ સરસ રીતે પઠન કરીને જવાબ આપો છો તે ખૂબ પસંદ પડે છે. બીજું કે મારી કવિતાનું ખૂબ સરસ રીતે આપના મીઠા મધુરા સ્વરમાં રજૂ કરો છો તે ખરેખર હૃદયસ્પર્શી હોય છે. તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. રજૂ થતી મુલાકાતો પણ ખૂબ પસંદ પડે છે. તો કલ્પાબેન અને અલ્પાબેન, આજ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપની લાગણી વહેતી મૂકતા રહેજો.
0: કાર્યક્રમનો હવેનો પત્ર લઈએ તો એ છે ગામ જાડિયા, અમરાજી, તાલુકો પાલિતાણા, ભાવનગર જિલ્લાથી મધુભાઈ, લક્ષ્મણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ, આર્યન આ સૌ મિત્રો સાથે મળીને જણાવે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને કાર્યક્રમ લાજવાબ હોય છે. બંને બહેનો ખૂબ સરસ કાર્યક્રમ રજૂ કરે છે અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે તો માહિતી ખૂબ જ સુંદર રહી. તો માધુભાઈ અને આપ સૌ સાથે જે મિત્રોએ મળીને પત્ર લખ્યો છે, આ રીતે જ આપ અમારા જેમ નિયમિત શ્રોતા મિત્ર બની રહ્યા છો એ રીતે જ નિયમિત પત્ર મિત્ર પણ બની રહેજો અને આપના સંદેશા મોકલતા રહેજો.
1: ધારાબેન, આ પત્ર મળ્યો છે ધીરજભાઈ રબારીનો. તે લખે છે કે આકાશવાણી ભુજ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. વિવાદને વાતચીત દ્વારા ઉકેલી શકાય, મતભેદ હોય પણ મનભેદ ન રાખશો. આ સરસ મજાના સુવિચાર સાથે પત્રની શરૂઆત કરી છે. તે લખે છે કે ગુજરાતના સ્થાપના દિવસને અનુલક્ષીને લઈને આપ બંને બહેનોએ ખૂબ જ રોચક માહિતી સરળ ભાષામાં આપી.
0: અને જિજ્ઞાબેન, કેટલો સુંદર એને પત્રમાં લખ્યું છે કે ગુજરાતી બોલી કહેવાય, એક ગુજરાતી ભાષા એટલે એક ભાષા, પણ ગુજરાતના જ અલગ અલગ વિસ્તારમાં એક જ વાક્યને અલગ અલગ રીતે બોલવામાં આવે છે અને એ છે બોલચાલની ગુજરાતી. એ ખૂબ જ સુંદર રીતે એમને વર્ણવ્યું છે કે કેમ છો, આવો આવો, રામ રામ, મજામાં છો ને. આવી લોકબોલી ગુજરાતની આગવી ઓળખને એમણે ખૂબ સરસ મજાની પત્રમાં વર્ણવી છે. અને કચ્છની આપણી આગવી બોલી અસાંજો કચરો, કચ્છનો પરંપરાગત પોશાક, કચ્છી બોલી, કચ્છના ઐતિહાસિક જોવાલાયક સ્થળો ગુજરાતની આગવી ઓળખ છે.
1: અને સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની પણ ઘણી બધી વિશેષતાઓ ગુજરાતની આગવી ઓળખ છે. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ ભુજનું રેકોર્ડિંગ માધુભાઈ અને હિરેનભાઈ સમય અનુસાર કરે છે. એમને આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર. સાથે આ લોકપ્રિય કાર્યક્રમને નાના રણજાના આદરણીય કરસનદાસ બાપુ પણ શ્રવણ કરે છે, જે અમને ફોન દ્વારા અમને કહે છે કે આ ઉપયોગી કાર્યક્રમના ચાહક આદરણીય ધર્મેન્દ્રસિંહ, રમેશભાઈ, જગદીશભાઈ ગોહિલ, પોપટભાઈ, રમણીકભાઈ, પ્રદીપભાઈ, પ્રવીણભાઈ, જેઠાભાઈ, નંદુબેન, કલ્પાબેન, અલ્પાબેન, આરતીબા તેમજ શાંતિલાલ માથુકિયા, વિભાભાઈ, રૂપેશભાઈ, કિરીટભાઈ પોતાના મંતવ્યો અવારનવાર ભુજ કેન્દ્ર પર મોકલે છે, જે અમે અવારનવાર સાંભળીએ છીએ. તો ધીરજભાઈ, આજ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આવો જ સમીક્ષાત્મક પત્ર લખતા રહેજો.
0: કાર્યક્રમનો હવેનો પત્ર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાથી ગામ બપાડાના પોપટભાઈ રાવળનો મળ્યો છે. સાથે છે પિંસુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમગ્ર મકવાણા પરિવાર. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ રજૂ કરતા બંને બહેનોને નમસ્કાર. આપને પણ અમારા જા જા કરીને નમસ્કાર. વિશેષ લખવાનું કે સહિયર કાર્યક્રમમાં દર બીજા મંગળવારે પત્ર વાંચો છો અને સહિયર અમારો માનીતો કાર્યક્રમ છે. એમાં અથાણા વિશે માહિતી રજૂ કરો અને રેડિયો પ્રેમી કરસનદાસ બાપુ અને સર્વ પત્ર મિત્રોને જય માતાજી. તો પ્રફુલભાઈ, આપની આ ફરમાઈશ અને અચૂકથી કાર્યક્રમમાં સમાવવાનો પ્રયત્ન કરીશું અને આ જ રીતે આપના મંતવ્યો અને આપની લાગણી પત્ર દ્વારા અચૂકથી રહેતી કરતા રહેજો. બહેનો, એક ઉંમર જીવવાની તૈયારી માટેની હોય છે,
1: એક ઉંમર જીવવાની હોય છે
0: અને એક ઉંમર જીવી લેવાની હોય છે.
1: તો બહેનો, આપણે આ દરેક ઉંમરને જીવી લઈએ અને જીવનની દરેક પળને માણી લઈએ.
0: અને આ પળોને માણતા માણતા આજના કાર્યક્રમનો સમય અહીં જ સમાપ્ત થયો. ફરી મળીશું આજ માધ્યમથી આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં
1: આવતા મંગળવારે બપોરે 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહ્ય, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્રો, સુગમ સંગીતના કાર્યક્રમની સૌ પ્રથમ રચના આપે સાંભળી અવિનાશ વ્યાસની, સ્વર આપ્યો જયદીપ સ્વાળિયા અને દીપાલી સોમૈયાનો. હવે સાંભળીએ ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમની આ અન્ય રચના.

મિત્રો, ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમનું અંતિમ ગીત આપે સાંભળ્યું હેમા દેસાઈ અને રેખા ત્રિવેદીના સ્વરમાં માધવ રામાનુજની શબ્દરચના. આ સાથે જ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બપોરે બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી આજે ઇટાલીના રોમ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢના બસ્તરમાં કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદ ચાલી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો. સર્વોચ્ચ અદાલતે રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. આ શિખર બેઠકનો ઉદ્દેશ ટેકનોલોજી, નવીનીકરણીય ઉર્જા, સંરક્ષણ અને વેપાર સહિતના ક્ષેત્રોમાં નોર્ડિક દેશો સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. વધુ અહેવાલ અમારા સંવાદદાતા તરફથી.
1: ભારત અને 5 નોર્ડિક દેશો કે પ્રધાનમંત્રીઓ કી ઉપસ્થિતિ મેં આજ તીસરા ભારત નોર્ડિક શિખર સંમેલન આયોજિત કિયા જાયેગા. યહ શિખર સંમેલન ભારત અને નોર્ડિક દેશો કે બીચ બઢે હુએ ક્ષેત્રીય સહયોગ કો ઓર મજબૂત કરેગા. 2022 મેં ડેનમાર્ક કે કોપનહેગન મેં પિછલા સંમેલન આયોજિત હુઆ થા. ઇસ સંમેલન મેં પ્રૌદ્યોગિકી ઓર નવાચાર, નવીકરણીય ઉર્જા ઓર ડિજિટલીકરણ યહ ચર્ચા કે મુખ્ય ક્ષેત્ર હૈ. પ્રધાનમંત્રી મોદી ડેનમાર્ક, આઇસલેન્ડ ઓર ફિનલેન્ડ કે પ્રધાનમંત્રીઓ કે સાથ દ્વિપક્ષીય બેઠક ભી કરેંગે. સંગીતા ગઢવાલે, આકાશવાણી ન્યૂઝ, ઓસ્લો, નોર્વે.
0: ભારત અને સ્વીડને ભાર મૂક્યો છે કે વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે સહકાર સહિયારી સમૃદ્ધિ અને ટકાઉ ભવિષ્યનો માર્ગ નક્કી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા લખાયેલા એક લેખમાં એ વાત પર ભાર મુકાયો કે વધતી જતી ભૂરાજકીય અનિશ્ચિતતા, ઉર્જા અસુરક્ષા અને આર્થિક વિભાજનના સમયે વિશ્વ પાસે સંકુચિત રાષ્ટ્રીય અભિગમોમાં પીછેહટ અથવા ભાગીદારીને મજબૂત બનાવવાનો નિર્ણય વિકલ્પ છે. લેખમાં બંને પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સંયુક્ત રાષ્ટ્ર તેની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સહયોગ અને બહુપક્ષીયતાનું મૂલ્ય વધુ સ્પષ્ટ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ જશે. વેપાર, રોકાણ અને ટેકનોલોજીકલ નવીનતામાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવાના હેતુથી શ્રી મોદી ઇટાલીની મુલાકાત લેશે. શ્રી મોદીની ઇટાલીની આ મુલાકાત ત્યાંના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીના વ્યક્તિગત આમંત્રણ પર યોજાઈ છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: इटली के विभिन्न हिस्सों से आए भारतीय समुदाय के सदस्यों के लिए यह अवसर किसी ऐतिहासिक पल से कम नहीं है. भारत और इटली के बीच लगातार प्रगाढ़ होते संबंधों को देखते हुए उनके मन में उम्मीदों का नया उत्साह है. शिक्षा, कृषि, डेयरी फार्मिंग, रियल एस्टेट और अन्य व्यवसायिक क्षेत्रों से जुड़े ये लोग दोनों मित्र देशों के शीर्ष नेताओं के बीच होने वाली इस उच्च स्तरीय द्विपक्षीय बैठक से अपनी अपनी आकांक्षाएं और अपेक्षाएं लेकर आए हैं. भारतीय प्रवासी ही नहीं बल्कि स्थानीय इटालियन नागरिक भी भारत में उभरते व्यावसायिक अवसरों को लेकर उत्साहित हैं. आकाशवाणी के लिए रोम से सुपर्णा भाटिया.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢના જગદલપુર ખાતે કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. આ 26મી બેઠકમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર, ચારેય રાજ્યોના પોલીસ મહાનિદેશક, વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી વાર વધારો કરાયો છે. દિલ્હીમાં પેટ્રોલ હવે 98.64 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલનો ભાવ 91.58 રૂપિયા થયો છે. મુંબઈમાં પેટ્રોલ 107.59 રૂપિયા અને ડીઝલ 94.08 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 109.70 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.07 રૂપિયા નોંધાયો છે, જ્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 104.49 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.11 રૂપિયા પ્રતિ લીટર છે. ઉલ્લેખનીય છે કે 15મી મેના રોજ પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરાયો હતો. ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપો વચ્ચે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યા બાદ આ વધારો થયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ સહયોગ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે. શ્રી સિંહે હનોઈમાં વિયેતનામના સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ સંયુક્ત રીતે વિયેતનામના એરફોર્સ ઓફિસર્સ કોલેજ ખાતે સ્થાપિત ભાષા પ્રયોગશાળાનું ઉદઘાટન કર્યું હતું. એઆઈ અને ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં સમજૂતી કરારનું આદાન પ્રદાન કરાયું હતું.
3: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો.
0: સર્વોચ્ચ અદાલતે જાહેર સ્થળેથી ઉપાડાયેલા રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો. ન્યાયમૂર્તિ વિક્રમનાથની આગેવાની હેઠળની ખંડપીઠે નવેમ્બર 2025ના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી અને અધિકારીઓને આવા શ્વાનને આશ્રયસ્થાનોમાં રાખવાનો નિર્દેશ આપ્યો. અદાલતે બાળકો, વૃદ્ધો અને મુસાફરો પર શ્વાનના હુમલાની ખૂબ જ ચિંતાજનક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. ખંડપીઠે ચેતવણી આપી હતી કે નિર્દેશોનો અમલ કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓને તિરસ્કાર અને શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડી શકે છે. અદાલતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પશુજન્મ નિયંત્રણ કેન્દ્રો સ્થાપવા, હડકવા વિરોધી રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કાયદેસર રીતે માન્ય પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. દિલ્હી વડી અદાલતે આજે ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્મા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત પોસ્ટ પર ફોજદારી અવમાનના કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજયસિંહ અને સૌરભ ભારદ્વાજ સહિત આપ નેતાઓ પાસેથી જવાબ માંગ્યો છે. ન્યાયાધીશ નવીન ચાવલા અને રવિન્દ્ર દુબેજાની બેન્ચે નોટિસ જારી કરી છે અને જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ મામલાની સુનાવણી 4 ઓગસ્ટે થશે. ભારતીય રેલવેએ ચેન્નાઈ ઉપનગરીય રેલ નેટવર્કને વેગ આપવા માટે અરાકોનમ ચેંગલપટ્ટુ ડબલિંગ પ્રોજેક્ટ માટે 993 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રોજેક્ટ 68 કિલોમીટર લાંબો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વ્યસ્ત ચેન્નાઈ ઉપનગરીય રેલ નેટવર્ક પર ભીડ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતીય રેલવેએ જમ્મુ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સેક્શન પર 238 કરોડ રૂપિયાના ખર્ચે પુલ સંરક્ષણ કાર્યોને મંજૂરી આપી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ કાર્યો દેશના કેટલાક સૌથી પડકારજનક ભૂપ્રદેશોમાં સલામત અને વિશ્વસનીય જોડાણ સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને ઓડિશામાં દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. તો આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. લીગ સ્ટેજનો અંત નજીક આવી રહ્યો છે ત્યારે બાકી રહેલી એકમાત્ર પ્લે ઓફ જગ્યા માટે 5 ટીમો સ્પર્ધામાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ રેસમાંથી બહાર થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં 3જી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી આજે ઇટાલીના રોમ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢના બસ્તરમાં કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદ ચાલી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો. સર્વોચ્ચ અદાલતે રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
4: આકાશવાણી કા યે અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ. અબ પ્રસ્તુત હૈ ફૌજી દોસ્તો કે લિયે હમારા વિશેષ કાર્યક્રમ જય ભારતી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સમીક્ષા કરવા સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીની ટીમ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે છે. જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જેપીસીમાં તમામ રાજકીય દળને જોડવામાં આવ્યા છે. જેપીસીની ટીમે અગાઉ ન્યાયાધીશોને પણ સાંભળ્યા હતા. આ તમામ નિષ્ણાંતો પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં છે. અત્યાર સુધી તમામ રાજ્યોએ પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપ્યું છે. આ ચૂંટણીલક્ષી પરિણામ એ દેશવાસીઓના હિતમાં હોવાનું શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.
1: डेमोक्रेसी हम देखे विल ऑफ द पीपल, जनता क्या चाहती है इसको हम डेमोक्रेसी कहते हैं. ये नहीं पॉलिटिकल पार्टी का, पॉलिटिकल पार्टी किसी का इंटरेस्ट कुछ भी हो सकता है. आज देश सर्वोपरि है और

0: કરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જ્યાં સુધી ઇંધણનો સંકટ સમાપ્ત ન થાય ત્યાં સુધી રાજ્યમાં હવાઈ યાત્રા ન કરવાનો નિર્ણય કર્યો. રાજ્યપાલશ્રી આજે અમદાવાદથી વડોદરા ટ્રેનમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે વડોદરા જિલ્લાથી પંચમહાલના હાલોલ જવા જાહેર પરિવહન સેવા એસટી બસનો ઉપયોગ કરી ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.
1: तेल को बचाए क्योंकि इसका आयात भारी मात्रा में होता है और अब भविष्य में मैंने एक निर्णय लिया है जब तक तेल का संकट समाप्त नहीं हो जाता तो गुजरात प्रदेश में रहते हुए मैं हवाई यात्रा हेलीकॉप्टर यात्रा नहीं करूंगा और ज्यादा मैं रेल का और एसटी बस का ही प्रयोग करूंगा.
0: गांधीनगरमां आजथी बे दिवस ब्रिक्स देश एटले के ब्राजील रशिया ભારત ચીન અને દક્ષિણ આફ્રિકાના કાયદા અને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનો પ્રારંભ થયો. તેનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને વેપારીઓને અદાલતની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી બચાવીને ઝડપી ન્યાય અપાવવાનો છે. આ બેઠકમાં વિવાદોને અદાલતની બહાર જ મધ્યસ્થી અને સમાધાન દ્વારા ઉકેલવા પર ભાર અપાશે. આ ઉપરાંત ડિજીટલ ટેકનોલોજી અને ઓનલાઇન મંચનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વેપારી વિવાદોના ઝડપી નિરાકરણ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરાશે. રાજ્યભરમાં આજે 84 નગરપાલિકાઓની સામાન્ય સભા યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ સભામાં પક્ષ દ્વારા નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષના નામોની જાહેરાત કરાશે. ગાંધીનગરમાં કલોલ અને દહેગામ નગરપાલિકાની સામાન્ય સભા આજે સાંજે યોજાશે. રાજ્યભરમાં નગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતના નવા સુકાનીઓની વરણીની પ્રક્રિયા શરૂ થઈ છે. મહેસાણામાં આગામી 23 તારીખે જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 25 તારીખે યોજાશે. બીજી તરફ વિસનગર નગરપાલિકામાં પ્રમુખ તરીકે આશા પટેલ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રજી ઠાકોરની વરણી કરવામાં આવી, જ્યારે કડી નગરપાલિકાના પહેલા 2.5 વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખના પણ નામ જાહેર કરાયા છે. પાટણમાં પહેલા તબક્કામાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ચૂંટણી યોજાઈ. પાટણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે પહેલા 2.5 વર્ષના સુકાની તરીકે ચંદ્રિકા રાવળ અને ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે સિદ્ધપુર નગરપાલિકામાં રણજીતસિંહ ઠાકોરની પ્રમુખ અને પ્રમોદ પટેલની ઉપપ્રમુખ તથા અંકુલ મારફતિયાની કારોબારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી. તો નવસારીના ગણદેવી નગરપાલિકાના હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી હતી, જ્યારે દેવભૂમિ દ્વારકામાં જામરાવલ નગરપાલિકા તેમજ ભરૂચની અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, તો બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 24 કલાક ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સીયસનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સીયસ તાપમાન અમદાવાદ અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રી સેલ્સીયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. અમદાવાદમાં આગામી 27 જુલાઈએ પેન્શન અદાલત યોજાશે. તેમાં ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ કરાશે, તેમજ નીતિ વિષયક મુદ્દા સિવાયના પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરાશે. પેન્શન સંબંધિત ફરિયાદ લોકોએ આગામી 3 જુલાઈ સુધીમાં અમદાવાદમાં શાહીબાગમાં સ્પીડ પોસ્ટ ભવન ખાતે પોસ્ટમાસ્ટર જનરલ હેડક્વાર્ટર પરિક્ષેત્રના વરિષ્ઠ લેખાધિકારીને મોકલી આપવાની રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ ચેનલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક યોગેશ સથવારા. સમગ્ર સાબરકાંઠા જિલ્લો હાલ ગરમીની ભયાનક અગનજ્વાળાઓમાં શેકાઈ રહ્યો છે અને લૂના પ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજ્યમાં સૌથી વધુ ગરમીમાં સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યો છે, જેમાં ખાસ કરીને જિલ્લાનું હૃદય અને અડીખમ ગણાતું ઐતિહાસિક ઇડર શહેર પથરાળ ડુંગરા

વિશાળ ભૌગોલિક સ્થિતિના કારણે અગનગોળો બન્યું છે. છેલ્લા કેટલાય દિવસથી સૂર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ સમગ્ર જિલ્લામાં તાપમાન સતત વધી રહ્યું છે અને ગરમીનો પારો 46 ડિગ્રીને વટાવી જતા જિલ્લાની નિડર પ્રજા પણ આ અસહ્ય તાપ સામે તોબા પોકારી ઉઠી છે. નવ મહિનાના આકરા દિવસોમાં બપોરના સમયે હિંમતનગર, ઈડર, પ્રાંતિજ, તલોદ સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ સુનસાન ભાસી રહ્યા છે. અસહ્ય બફારા અને કાળઝાળ લૂના કારણે લોકો અનિવાર્ય કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે સમગ્ર જિલ્લાના લોકો ઠંડા પીણા, છાશ, શેરડીના રસ અને તરબૂચ જેવા મોસમી ફળોનો સહારો લઈ રહ્યા છે. જિલ્લામાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે પશુપંખીઓ અને સામાન્ય રાહદારીઓને આકરા તાપમાંથી રાહત આપવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરોના વિવિધ જાહેર સ્થળોએ મિનરલ ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. આકરા ઉનાળામાં મૂંગા પશુ પક્ષીઓની વહારે પણ સ્થાનિક જીવદયા પ્રેમીઓ આવ્યા છે. જિલ્લાની વિવિધ જીવદયા ટીમો દ્વારા પક્ષીઓ અને રખડતા પશુઓને પીવાનું પાણી મળી રહે તે માટે વિનામૂલ્યે પાણીની કુંડીઓ અને ચણના પાત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે 8 કરોડ રૂપિયાના ખર્ચે 5930 ચોરસ મીટર વિસ્તારમાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજકોસ્ટ દ્વારા નિર્મિત આ પાર્કનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે કર્યું હતું. આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃતના ભૌગોલિક અને ખગોળીય મહત્વ, પૃથ્વી સૂર્યના સંબંધો અને ઋતુગત ફેરફારો વિશે રસપ્રદ માહિતી આપતું એક સેલ્ફ એક્સપ્લેનેટરી પ્લેટફોર્મ છે, જ્યાં ખુલ્લા આકાશ નીચે સન ડાયલ જેવા વિવિધ એસ્ટ્રોનોમિકલ સ્ટ્રક્ચર દ્વારા વિજ્ઞાનને જીવંત રીતે અનુભવી શકાય છે. ઉનાળાના વેકેશન દરમિયાન આ પાર્ક પ્રવાસીઓ માટે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાબરકાંઠા જિલ્લામાં ગત શનિવારે ભગવાન શનિદેવની જન્મજયંતિની હર્ષોલ્લાસ અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી. જિલ્લાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને તલોદ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા શનિ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, તિલકવિધિ, તેલ અભિષેક અને મારૂતિ યજ્ઞના ધાર્મિક આયોજનો કરાયા હતા. વિવિધ સ્થળોએ મહાઆરતી બાદ ભંડારાનું આયોજન કરાયું હતું. જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળની બહેનો માટે 3 મહિનાનો બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ યોજાયો હતો. આ તાલીમનો મુખ્ય હેતુ મહિલાઓમાં વ્યવસાયિક સમજ વધારી તેમના લઘુ ઉદ્યોગો વિકસાવવાનો હતો. તાલીમના સફળ પરિણામ સ્વરૂપ જીટીયુ અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાની 18 મહિલાઓને વિવિધ કેટેગરીમાં સન્માનિત કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ સાબરકાંઠા, ક્ષયમુક્ત સાબરકાંઠાના સંકલ્પ સાથે ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં તમારા ગામમાં તમારા દ્વાર સુધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિશ્વ ક્ષય દિવસ 24 માર્ચથી શરૂ કરીને અત્યાર સુધીમાં જિલ્લાના નિર્ધારિત 179 હાઈ રિસ્ક ગામો પૈકી 55 ગામોમાં વિશેષ હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં પોર્ટેબલ ડિજીટલ એક્સરે મશીન દ્વારા 5000થી વધુ હાઈ રિસ્ક વિદ્યાર્થીઓનું ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે, તેમજ ચોક્કસ નિદાન માટે 620 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ પણ કરાયા છે. આ કેમ્પ દરમિયાન ટીબી ઉપરાંત લોકોના વજન, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી મૂળભૂત આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક યોગેશ સથવારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. સમય થયો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. સૌપ્રથમ સાંભળશો સુરેશ દલાલની રચના આરતી મુનશીના સ્વરમાં.

અત્યારે આપે દીપાલી સૌમૈયા અને સૌમિલ મુનશીના સ્વરમાં ઉમાશંકર જોશીનું ગીત સાંભળ્યું. હવે આપને સંભળાવી આરતી મુનશીના સ્વરમાં સુરેશ દલાલની આ રચના.

અત્યારે આપે આદિલ મંસૂરીની રચના મનર ઉદાસના સ્વરમાં સાંભળી અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર્સ અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે બપોરના બરાબર 3 થયા છે. અમારી આજની પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ. સાંજે 5 વાગે અમારી બીજી સભાના પ્રારંભે આપને ફરી મળીશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ માણી શકશો. અત્યારે બસ રજા લઈએ. નમસ્કાર.

0: Kremlin has confirmed that Russian President Vladimir Putin will attend the BRICS summit scheduled to be held this year in New Delhi under India's chairmanship. The Russian embassy in South Africa, in a post on social media platform X, cited an aide to Putin, Yuri Ushakov, as saying that the Russian president will attend the summit from September 12 to 13. This will be Putin's second visit to India in less than a year. Defense Minister Rajnath Singh today reached Seoul in South Korea on a three-day official visit. In a social media post, Mr. Singh said that the visit is aimed at further strengthening India-Republic of Korea defense cooperation and strategic partnership. He added that the visit will provide an opportunity to deepen bilateral ties and enhance collaboration in areas of mutual interest. Union Commerce and Industry Minister Piyush Goyal today called for deeper collaboration between industry and government to advance ease of doing business, enhance India's competitiveness and accelerate the country's journey towards Viksit Bharat. The minister is speaking at the India Business Reform Summit 2026 in New Delhi. The Supreme Court has allowed euthanasia for rabid, incurably ill or demonstrably dangerous stray dogs for the first time, citing the need to protect human life and public safety. A bench comprising Justice Vikram Nath, Justice Sandeep Mehta and Justice M.B. Anjariya issued a series of directions aimed at addressing the growing stray dog population across the country. Meanwhile, the top court dismissed pleas seeking a recall of its earlier order on the relocation and sterilization of stray canines, as it observed that the right to live with dignity encompasses the right to move freely without the threat of harm from dog bite attacks. In IPL cricket, today Rajasthan Royals will take on Lucknow Super Giants in Jaipur at 7:30 p.m. Last night, Sunrisers Hyderabad confirmed its place in the playoff, defeating Chennai Super Kings by 5 wickets at NH Chidambaram Stadium. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી તેમના પ્રવાસના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢના બસ્તરમાં કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદ યોજાઈ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિયેતનામના રાષ્ટ્રપતિ ટોલામ સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સમીક્ષા કરવા સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીની ટીમ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જ્યાં સુધી ઈંધણનું સંકટ સમાપ્ત ન થાય ત્યાં સુધી રાજ્યમાં હવાઈ યાત્રા ન કરવા નિર્ણય કર્યો. ગાંધીનગરમાં આજથી 2 દિવસ બ્રિક્સ દેશ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના કાયદા અને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનો પ્રારંભ થયો. રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવા સુકાનીઓની વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લા મથક ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલ શાહની તો ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કર, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે કમલ ગઢવીની વરણી કરાઈ. માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ષાબેન જોશી, ઉપપ્રમુખ તરીકે મુકેશ રાવડિયા તો કારોબારી ચેરમેન તરીકે વિજય ગઢવીની પસંદગી કરાઈ. મુંદ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભોજરાજભાઈ ગઢવી, ઉપપ્રમુખ તરીકે આશાબેન સોરઠિયા અને કારોબારી ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલાની પસંદગી. નખત્રાણા નગરપાલિકાના હોદ્દેદારો જોઈએ તો પ્રમુખ તરીકે વસંત વાઘેલા, ઉપપ્રમુખ તરીકે દમયંતીબેન સેંઘાણી, જ્યારે કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડ વરાયા. અંજાર નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ઉપપ્રમુખ તરીકે પરેશ માલસ્તાર, જ્યારે કારોબારી ચેરમેન તરીકે પ્રકાશ લોદરિયા વરાયા. ભુજ તાલુકાના કુનરિયા ગામે સંકલિત ખાતર વ્યવસ્થાપન જાગૃતિ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો. રાજ્યમાં આગામી 24 કલાક ગરમી યથાવત રહેવાની સંભાવના, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગની યાદી અનુસાર ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ અને કંડલા વિમાન મથક પર નોંધાયું. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે.

0: ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈન હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ફિલ્મ છે આજા મેરી જાન, કલાકારો અનુરાધા પૌડવાલ અને SP બાલા સુબ્રમણ્યમ.

0: આવડે.
1: અરે બેટા, રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ભરવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો બરસાત કી રાત ફિલ્મ કે ગીત.

0: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.
1: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો ડકેત ફિલ્મનું ગીત, જેને ગાયું છે આશા ભોંસલે અને સુરેશ વાડકરે.

આ શબાશ્રી અને સુરેશ વાડકરે ગાયેલું હિફાઝત ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકર અને અમિત કુમારને ફિલ્મ લવ સ્ટોરી.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ કુલ મહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે.

ધ્યાન માં રાખીને રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય રક્ષા ના કરે માર્ગદર્શિકા જાહેર કરે. છેલ્લા 9 વર્ષ મેં કચ્છ મેં વરસાદ જો ચિત્ર સુધર્યો. 2019 થી સતત 6 વર્ષ સુધી કચ્છ મેં બો કે ત્રણ ગણું વરસાદ નોંધાયું. કચ્છ જિલ્લાની નગરપાલિકાએ મેં પ્રમુખ કારોબારી ચેરમેન જેવી હોદ્દા ગિનેલા જોકો ઉત્તેજના સર્જાણીવી ત્યાં જો અંત આવ્યો હોય. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ તરફથી આગામી 2.5 વર્ષની ટર્મ લાકરે પસંદ કરાયેલા નામ જાહેર કરીને આવ્યા. એની જાહેરાત મુજબ ભુજ નગરપાલિકા જે પ્રમુખ તરીકે શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કર અને કારોબારી ચેરમેન તરીકે કમલભાઈ ગઢવીજી વરણી કરીને આવ્યા. તો સત્તા પક્ષના નેતા તરીકે ધર્મેશ કોર અને દંડક તરીકે ધ્રુપલબેન ચાવડા સત્તાવાર રીતે સુકાન સંભાળીધા. એવી જ રીતે ગ્રામ પંચાયત ને જ્યાં નગરપાલિકા ભંડલ નખત્રાણા નગરપાલિકા જ્યાં પહેલા પ્રમુખ તરીકે વસંતભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ પદે દમયંતીબેન સેંઘાણીજી વરણી કરીને આવ્યા. કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડ અને સત્તા પક્ષના નેતા તરીકે સવિતાબેન ગરજી અને દંડક તરીકે જાગૃતિબેન ઠક્કરજી પસંદગી કરીને આવ્યા. માંડવી નગરપાલિકા મેં પણ હોદ્દેદારે જ્યાં નામ જાહેર કરીને આવ્યા હતી જેમાં પ્રમુખ તરીકે વર્ષાબેન જોશી, ઉપપ્રમુખ તરીકે મુકેશ રાબડિયા અને કારોબારી ચેરમેન તરીકે વિજય ગઢવી જવાબદારી સંભાળીધા અને શાસક પક્ષના નેતા તરીકે વિજય ચૌહાણ અને દંડક તરીકે જીગર ધાયાણી જો નામ જાહેર કરીને આવ્યા. મુંદ્રા બારોઈ નગરપાલિકા જી ગાલ કર્યું તો પ્રમુખ તરીકે ભોજરાજભાઈ ગઢવી, ઉપપ્રમુખ તરીકે આશાબેન સોરઠિયા અને કારોબારી ચેરમેન તરીકે ધમભા ઝાલાજી પસંદગી કરીને આવ્યા. શાસક પક્ષના નેતા તરીકે દિલીપભાઈ ગોર અને દંડક તરીકે પ્રકાશભાઈ ઠક્કરજી વરણી કરીને આવ્યા. અંજાર નગરપાલિકા મેં પણ હોદ્દેદારે જે નામ જાહેર કરીને આવ્યા. પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ઉપપ્રમુખ તરીકે પરેશ માલસર,

0: દરિયાજી પસંદગી કરીને આવ્યા. શાસક પક્ષના નેતા તરીકે આશિષ કુદવાણી જવાબદારી સંભાળી હતા અને દંડક તરીકે ગિરીશ પરમારજી વરણી કરીને આવ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂછ્યા રાજ્ય સરકાર 72 જેટલા IAS અધિકારીજી બદલીજા આદેશ કહેવે. એના આદેશ અંતર્ગત કચ્છ કલેક્ટર આનંદ પટેલજી બદલી ગાંધીનગર મેં સ્કૂલ્સ ઓફ કમિશનર તરીકે થઈ અને એની જે જગ્યાએ જૂનાગઢ જ્યાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા કચ્છ જ્યાં નવા કલેક્ટર તરીકે જો વિધિવત ચાર્જ સંભાળી ગણવાયો. 2014 બેંચ ચા બનાસકાંઠેજા વતની અને બીટેક થયેલા શ્રી રાણાવસિયા સરકારી યોજનાએ જો ખાસી રીતે અમલીકરણ અને છેવાડે જે નાગરિકે સુધી સરકારી લાભ પહોંચેજી અને કચ્છ જે વિકાસની નેમ વ્યક્ત થયો તો ગાંધીધામ મહાનગરપાલિકા જ્યાં કમિશનર મનીષ ગુરવાણીજી નવસારી કલેક્ટર તરીકે બદલી કરીને આવ્યા. એની જે જગ્યાએ વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જ્યાં પૂર્વ CEO બીડી દવેરા ગાંધીધામ મહાનગરપાલિકા જ્યાં નવા કમિશનર તરીકે જો સોમવાર જો ચાર્જ સંભાળ્યો. ગુજરાતને ઉનાળે વખતે વધતી ગરમી અને રેડ એલર્ટની સ્થિતિ કે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી નાગરિકે જી સુરક્ષા અને સ્વાસ્થ્ય રક્ષાલા કરે એટલી સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. એ વિશે માહિતી દીધા તૌફિક સમા.
1: ઉનાળા દરમિયાન વધતો વધુ તાપમાન અને હિટવેવની ગંભીર સ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નાગરિકે જી સુરક્ષા અને સ્વાસ્થ્ય જી રક્ષાને અગ્રી સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રેડ એલર્ટ જેને પણ જાહેર કરવામાં છે તો તાપમાન જો પારો 45 ડિગ્રી પહોંચ્યો નહીં તો જે સામાન્ય ગરમી નહીં પણ સ્વાસ્થ્ય માટે હજુ અત્યંત ગંભીર કટોકટી અને ચેતવણી સમાન આવે અને દિવસો દરમિયાન લૂ લાગે જે શક્યતા સૌથી વધુ રહેતી જેથી તમામ વયજે નાગરિકે કે સાથેથી જે પગલા ગણના અનિવાર્ય છે. સરકારી ગાઈડલાઈન મુજબ હેઠળ દરમિયાન બીજો તરસ ન લાગે તો પણ દર 2-3 મિનિટને પુષ્કળ પ્રમાણે પાણી પીવું જરૂરી છે. શરીરમાં 1-1.5 સ્તર જાળવી રાખેલા પાણી ઉપરાંત છાશ નારિયેળ પાણી લીંબુ અથવા વરેડી સરબત જેવા કુદરતી પ્રવાહી જો સેવન કરવાનું પંડુતુને હળવે રંજા સુતરાવ અને ઢીલા કપડા પહેરના અને આહારને તાજો અને પચાવીને હળવો ખોરાક જ લેજો. વધુ પડતો પ્રોટીનયુક્ત મસાલેદાર તળેલો કે વાસી ખોરાક ખાધેજો ટાળેજો અને કાચી ડુંગળી કાકડી તરબૂચ તેલી જેવા પાણીથી ભરપૂર ફરજો ઉપયોગ વધારેજો. બપોર જો 12-4 વાગ્યા સુધી જે સમયગાળાને સીધી સૂર્યપ્રકાશને બહાર ઉનેજો સંપૂર્ણપણે ટાળેજો અને કોઈ અનિવાર્ય કામસર બારે બનવું ખપે તો મથુ અને કાન રૂમાલ કે ટોપીથી વ્યવસ્થિત ઢકના જરૂરી રહીએ. ઘર કે થતો રાખેલો દિવસ દરમિયાન બારીએ કે ઢેરી રંજા પડદા રાખવા અને અગાસીથી સફેદ ચૂન અથવા હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટ લગાવીનું બાળક અને નવજાત શિશુએ કે સીધા તરકીથી બચાવીનું અને અહીં કે કદે પણ બંધ કરેલી ગાડીને એકલા ન છડીના. હૃદયજી બીમારી બીપી ડાયાબિટીસ તરહના વૃદ્ધિ કે હંમેશા ઠંડક વાળે વાતાવરણમાં જ રાખેજા અને તબિયતને સામાન્ય ફેરફારથી તાત્કાલિક ડોક્ટર જો સંપર્ક કરેજો. શ્રમિકે કે બપોર જે સમયે શારીરિક શ્રમ ટાળેજો અને મુસાફરે કે પાણી ભેગો રાખેજો. કઈ કે ઊંચો તાવ ચક્કર ઉપકા કે ત્વચા સૂકી થઈ ને જરા લૂ લાગે જ્યાં લક્ષણ ખબર પડે તો તુરંત જ એને કોઈ છાણીમાં ખડી ઉને જો અને ઠંડી પાણી જ્યાં પોતા રાખેજા. ORS લેજો અને 160 એમ્બ્યુલન્સની મદદ લેજી. તંત્ર પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા કરેજી અને અશક્ત માર્ગે કે માનવ કાજે ધોવાની મદદ કરેજી અપીલ કરાય.
0: ચાલુ વરે અલ નીનો જે કારણે ચોમાસો સામાન્ય કરતા નબળું રહેજી આશંકા હવામાન વિભાગ વ્યક્ત કહેવાય તો પ્રાચીન વર્ષા વિજ્ઞાન જે આધારે આગામી ચોમાસો ભરપૂર રહેજી શક્યતા પણ દર્શાવીને આવી જાય એની આશંકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી કચ્છ જિલ્લામાં સતત ખાસી મેઘમહેર જે કારણે સરેરાશ વરસાદ ખાસો કહેવાય. જળવાયુ પરિવર્તન જે સકારાત્મક અસર જે કારણે છેલ્લે એકરે દાયકીમાં કચ્છ જો સરેરાશ વરસાદ આશરે 50% જેટલો વધ્યો હોય. કચ્છમાં સામાન્ય રીતે દર બુથી ત્રણ વરે એકાદ વરે ડોકાર પહોંચવો પરંતુ હવે ડોકાર જે સ્થિતિ બદલાણી આય વરે 2015-2003 જે સમય દરમિયાન ખાલી 2011 મેં જ અછતી સ્થિતિ સર્જાણી હતી. 2011 જે ડોકાર પોઠ્યા 2019 થી સતત 6 વર્ષ સુધી કચ્છને સરેરાશ કરતા નેટ બહુ કે તે ઘણો વરસાદ નોંધાણું આવે. કચ્છ જે 9 મેજા 5 તાલુકા અંજાર ભુજ માંડવી મુંદ્રા અને રાપર મેં વરસાદ વધ્યો હોય. અંજાર મેં સૌથી વધુ 6 ઇંચ અને અન્ય 4 તાલુકા મેં 4-5 ઇંચ સુધી જો વધારો થયો હોય. હિન બદલાવ જે સાથે કમોસમી વરસાદ જો પ્રમાણ પણ વધ્યો હોય. નવરાત્રી દિવાળી કે માર્ચ એપ્રિલ મહિને મેં થીધા અણધારે વરસાદથી ખેતીવાડી કે પણ નુકસાન થયો હોય. हवामान विभाग की आगाही अनुसार हिनवर गुजरात में 15 जून पुठिया चौमासु गति पकड़ो कच्छ में 5-3 जून विचे चौमासे जो आगमन थे तड़ी शक्यता आए। श्रोता मित्रों हाँ पा कच्छ के अन्य महत्व के समाचार मथे एक नजर वजू रजू करिए कल्पना शाह
2: जिले के प्रवास दरमियान राज्यपाल आचार्य देवव्रत नारायण पर खेडूत अरविंद भाई जी वाली जी मुलाकात करना इन दरमियान उपस्थित बड़ी संख्या में खेडूएं के जीवामृत घन जीवामृत खातर बनाए जो पंजे हथे निदर्शन कराया ये प्राकृतिक खेती का असंख्य फायदा वर्णव्या। कच्छ जे प्रांथड़िया अहिर समाज में वर्षो जूनी परम्परा मुजब वैशाख वद 13 जो हकड़ेज डी में गामे गाम लग्न जो आयोजन करे में अचे तो समूह लग्न में भातीगढ़ संस्कृति गड़े में जन विशेष आकर्षण रूप बनाई हुई। नखत्राणा तालुके जो 2 नंबर जो मध्यम सिंचाई जो मथल डैम खाली थी वने की स्थिति में हाँ बचल पानी के जथे के पशु ने जड़चर जीवे न करे अनामत रखी में आयो है। सरहद डेयरी जिले में दूध के खरीद भाव में प्रति किलो फैट में 9 रूपए जो वधारो जाहिर कई। वैकेशन के कारण एसटी बसे में मुसाफर जे दसारे के पुजी वरेला भुज एसटी विभाग के नवी 6 बसों फाड़वे में आ गई। खाड़ी देशे में हली रेल तनाव की स्थिति बच्चे सीमी जहाज 20,000 टन एलपीजी खड़ी ने होमुर्ज़ी समुद्र दूनी पार करी खंडला बंदरे पोगो।
0: कच्छ जा वावर जो अज जो अंक पूरा

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભાવપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી

0: તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490.
1: રચના છે દાસ હોઠીની, કલાકાર દિનેશગીરી ગોસ્વામી.

0: જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો નગીનભાઈ પટેલના કંઠમાં લોકગીતો.

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અહી કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 238 5400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 238 5400.

સાથે સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: राष्ट्र विकास लाइ स्मार्ट पावर विषय ते मुंतजम एक सेमिनार के खिताब कंदी इहा गाल चई।
1: ऑपरेशन सिंदूर डिलीवर्ड मिलिट्री प्रिसिशन इंफॉर्मेशन कंट्रोल।
2: ऑपरेशन सिंदूर ने सटीकता, सूचना नियंत्रण, कूटनीतिक संकेत और आर्थिक संकल्प को सुसंगत राष्ट्रीय कार्रवाई के रूप में प्रस्तुत किया। इसने दुश्मन पर गहरा प्रहार किया और आतंकी ढांचे को ध्वस्त कर दिया तथा एक लंबे समय से चली आ रही रणनीतिक धारणा को भी तोड़ दिया। सेना ने फिर इसके बाद सोच समझ कर विवेक सम्मत ढंग से अपनी कार्रवाई रोक दी। 88 घंटे चला ऑपरेशन सिंदूर स्मार्ट पावर का सबसे पूर्ण और सटीक उदाहरण था।
1: स्मार्ट पावर इन इट्स मोस्ट कम्प्लीट।
0: भारत अफगानिस्तान के खिलाफ थींदड़ होम सीरीज लाए पैंजी क्रिकेट टीम जी पदराई कई है। इंदड़ महीने का शुरू थींदड़ इन सीरीज में एक टेस्ट मैच ए टिन मैच जी ओडीआई सीरीज शामिल है। टेस्ट मैच 6 जून का मुलानपुर में खेली वेंदी अन बैद 14 जून का धर्मशाला, लखनऊ ए चेन्नई में ओडीआई मैच खेली वेंदी। आखिर में खास खास खबरों एक बार बेहर। प्रधानमंत्री नरेंद्र मोदी तकनीक बचाव ए व्यापार में सहकार मजबूत करने के मकसद से 10 भारतीय नॉर्डिक शिखर सम्मेलन में हिस्सो वी रो है। प्रधानमंत्री नरेंद्र मोदी ए स्वीडन के प्रधानमंत्री अखबार में एक गडल लेख में आलमी उथल पुथल के दौर में भाईवारी ते जोर भर। सुप्रीम कोर्ट अवामी सलामती के ध्यान में रखने खतरनाक आवारा कुत्तन लाए मौत जो इंजेक्शन दियण की मंजूरी डिनी। बीसीसीआई अफगानिस्तान से इंदड़ महीने थींदड़ सीरीज के लाभार्थी टीम की पधराई कई। खबरों जो एक अंक पूरो थियो। नमस्ते।
3: आकाशवाणी भूज समाचार अशरफ नथवाणी वाचे छे। नमस्कार। एक राष्ट्र एक चूंटणी अंगे नी समीक्षा करवा संयुक्त संसदीय समिति जेपीसी नी टीम आज थी 3 दिवस राज्यना प्रवासे छे। जेपीसी ना अध्यक्ष पीपी चौधरी गांधीनगर में पत्रकारों साथे नी वातचीत में कह्यु जेपीसी में तमाम राजकीय दलों ने जोड़वामां आव्या छे। जेपीसी नी टीमे अगाउ न्यायाधीशों ने पण सांभळ्या हता। उल्लेखनीय छे कि संयुक्त संसदीय समिति ना टीम ने सभ्योए आज मुख्य सचिव एमके दास, राज्य पोलिस वड़ा डॉक्टर केएलएन राव सहित उच्च अधिकारियों साथे बैठक करी हती। राज्यनी साथे जिल्लामां आज 5 नगरपालिकाओना सुकानीओनी वर्णीनी प्रक्रिया हाथ धराई हती। जे अंतर्गत जिल्ला मथक भूजनी नगरपालिकाना प्रमुख तरीके शीतलभाई शाहनी तो उपप्रमुख तरीके बिंदियाबेन ठक्करनी, जयारे कारोबारी अध्यक्ष तरीके कमल गढ़वीनी वर्णी कराई छे। तो मांडवी नगरपालिकाना प्रमुख तरीके वर्षाबेन जोशी, उपप्रमुख तरीके मुकेश राबड़िया अने कारोबारी चेरमेन तरीके विजय गढ़वीनी पसंदगी कराई छे। मुंद्रा बारोई नगरपालिकाना प्रमुख पद माटे भोजराजभाई गढ़वी, उपप्रमुख पद माटे आशाबेन सोरठिया અને કારોબારી ચેરમેન પદે ધર્મેન્દ્રસિંહ ઝાલાની પસંદગી કરાઈ છે। બીજી બાજુ નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે વસંત વાઘેલા, ઉપપ્રમુખ તરીકે દમયંતીબેન સેંગાણી, જ્યારે કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડની વરણી કરાઈ છે। જ્યારે અંજાર નગરપાલિકાના હોદ્દેદારો જોઈએ તો પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન કાંડેક, ઉપપ્રમુખ તરીકે પરેશ માલસત્તર, જ્યારે કારોબારી ચેરમેન તરીકે પ્રકાશ લાદેરિયાની વરણી કરાઈ છે। ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ યુનિવર્સિટી અને કોલેજોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ પોર્ટલ પર પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। ગત 7મી મેથી શરૂ થયેલી આ ઓનલાઈન પ્રક્રિયા અંતર્ગત વિદ્યાર્થીઓ 28 મે સુધી નોંધણી કરાવી શકશે। ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ 2 જૂનથી મેરિટના આધારે તબક્કાવાર પ્રવેશ ફાળવવામાં આવશે। અત્યાર સુધીમાં કચ્છ યુનિવર્સિટી હેઠળના વિવિધ કોર્સ માટે અંદાજે 2400 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ સબમિટ કર્યા છે। જોકે કચ્છમાં આ વર્ષે ધોરણ 12માં પાસ થયેલા 12,353 વિદ્યાર્થીઓની સરખામણીએ ફોર્મ ભરવાનો રેશિયો ઘણો ઓછો છે। છેલ્લી ઘડીએ પોર્ટલ પર ટ્રાફિક વધવાને કારણે સર્વર ડાઉન થવાની સમસ્યા સર્જાઈ શકે છે, જેથી વિદ્યાર્થીઓએ અંતિમ તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી લેવા સલાહ આપવામાં આવી છે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે આયોજિત કારીગર ટેન્ક અને ગ્રેજ્યુએશન સમારોહમાં કચ્છના 12 ગ્રામીણ ઉદ્યમીઓ વિવિધ કેટેગરીમાં વિજેતા બન્યા છે। દેશના 5 રાજ્યોમાંથી પસંદ કરાયેલા 115 ગ્રામીણ ઉદ્યમીઓને બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત 90 દિવસ સુધી ઉદ્યોગ સાહસિકતાની સઘન તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ દરમિયાન વિવિધ આધુનિક વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કચ્છના 12 કારીગરોએ પોતાની અદભુત પ્રતિભા અને મહેનતના બળ પર વિશેષ સ્થાન મેળવ્યું હતું। રાપર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ઉભી થયેલી પીવાના પાણીની ગંભીર સમસ્યા વચ્ચે શહેરના નાગરિકોને રાહત થઈ છે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા જિલ્લા સંકલન બેઠકમાં કરવામાં આવેલી રજૂઆતના પરિણામે રાધનપુર કેનાલથી નંદાસર કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાપર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની ભારે અછત સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પૂરતું પાણી ન મળતા ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી, ત્યારે હવે રાધનપુર કેનાલથી નંદાસર તરફ પાણી છોડાતા આગામી દિવસોમાં રાપર શહેર સુધી પાણી પહોંચાડવાની પ્રક્રિયા વધુ ગતિશીલ બનશે. રણ સંસ્કૃતિ અને હસ્તકળા માટે ઓળખાતું કચ્છ હવે પર્યાવરણ મૈત્રી ખેતી અને પરંપરાગત કાપડ કળાના કારણે વિશ્વભરમાં નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. કચ્છના કાળા કપાસે હવે વિદેશી સંશોધકોનું પણ ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાથી આવેલી એક યુવા સંશોધકે કચ્છની પરંપરાગત કપાસ ખેતી, કુદરતી રંગકામ અને કારીગરોની જીવનશૈલીથી એટલી પ્રભાવિત થઈને કચ્છને પોતાના અભ્યાસનું કેન્દ્ર બનાવ્યું છે. અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરથી આવેલી આ સંશોધક જાસ્મીન દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. ભારત પ્રવાસ દરમિયાન તેમણે ગુજરાતની પરંપરાગત કાપડકળા અને કુદરતી રંગકામ વિશે જાણકારી જાણવાની તક મળી હતી. ત્યારબાદ તેમનો પ્રવાસ કચ્છ સુધી પહોંચ્યો. કચ્છના કારીગરો દ્વારા ઓછામાં પાણીમાં અને કુદરતી રીતે થતું રંગકામ, હાથવણાટ અને પરંપરાગત કપાસ ઉત્પાદન જોઈ તેઓ પ્રભાવિત થયા છે. ઉલ્લેખનીય છે કે કચ્છના ખેડૂતો દ્વારા કાળા કપાસની ખેતી અને તે માટે થઈ રહેલા વિવિધ પ્રયોગો બાદ સફળતા જોતા આ સરહદી જિલ્લો હવે કાળા કપાસ માટે પણ હબ બની રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ એટલે કે 25 મે સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
4: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. શ્રોતા મિત્રો, આજે આપણે એક એવી રમતની વાત કરવાના છીએ જે રૂમની અંદર રમાતી હોવા છતાં દુનિયાની સૌથી ઝડપી રમત માનવામાં આવે છે. હા, પિંગ પોંગ, એટલે કે ટેબલ ટેનિસ. મિત્રો, ટેબલ ટેનિસ નો ઇતિહાસ બહુ રસપ્રદ છે. 19મી સદીના અંતમાં ઇંગ્લેન્ડમાં ઉમરાવો રાત્રિ ભોજન પછી મનોરંજન માટે ટેબલ પર ટેનિસ જેવી રમત રમતા હતા. તે સમયે બેટની જગ્યાએ પુસ્તકો અને બોલની જગ્યાએ શેમ્પિયનના બૂચ વપરાતા હતા. 1901માં પહેલીવાર આ રમતનું નામ પિંગ પોંગ રાખવામાં આવ્યું હતું, કારણ કે જ્યારે બોલ બેટ અને ટેબલને અડતો ત્યારે એવો અવાજ આવતો હતો. ધીરે ધીરે આ રમત ગલીઓમાંથી નીકળીને સ્પોર્ટ્સ ક્લબ સુધી પહોંચી ગઈ અને લોકપ્રિય થવા લાગી. 1926માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન ની સ્થાપના થઈ અને તે જ વર્ષે લંડનમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આજે બરાબર 100 વર્ષ પછી 2026માં ફરીથી લંડન આ રમતનું યજમાન બન્યું છે, જે ખરેખર ઐતિહાસિક છે. રમતની શરૂઆતમાં લાકડાના સાદા બેટ હતા, પણ 1950ના દાયકામાં રબરના આવિષ્કારે આ રમતની ગતિ બદલી નાખી છે. રબરને કારણે ખેલાડીઓ બોલને સ્પિન કરતા શીખ્યા, જેણે ટેબલ ટેનિસને એક

રમત બનાવી દીધી. 1988 સિયોલ ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે આ રમત માટે માઇલસ્ટોન સાબિત થયો. 2026 સુધીમાં તો આ રમતમાં ચીનનું એક હથ્થું શાસન રહ્યું.

0: તેનાથી રમતની ઝડપમાં થોડો ઘટાડો થયો, પણ રોમાંચ વધી ગયો. ભારતની જો વાત કરીએ તો 1950-60 ગાળામાં ભારત પણ વિશ્વ સ્તરે કેટલીક સફળતાઓ મેળવી હતી, પણ સાચો બદલાવ 2010 પછી આવ્યો, જ્યારે પ્રોફેશનલ ટ્રેનિંગ અને વિદેશી કોચના કારણે આપણા ખેલાડીઓ ટોપ 50 આવવા લાગ્યા. 2026 ટેબલ ટેનિસ માત્ર એક ઇન્ડોર રમત નથી રહી, પણ તે કરોડો રૂપિયાની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. દુનિયાભરમાં તેની પ્રો લીગ રમાય છે અને ખેલાડીઓ હવે ગ્લોબલ સેલિબ્રિટીઝ બની ગયા છે. તો મિત્રો, આ હતો ટેબલ ટેનિસનો 100 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ. કેવિન આપણને જણાવશે કે 2026 રમત કેવી રીતે રમાય છે અને એના આધુનિક નિયમો શું છે.
1: આભાર અમી, ઇતિહાસ સાંભળીને તો મજા આવી ગઈ. મિત્રો, હું છું કેવિન સોની અને આજે હું તમને જણાવીશ કે 2026 ટેબલ ટેનિસ રમવી એ કોઈ બાળકના ખેલ નથી. આ રમત હવે અત્યંત ટેકનિકલ અને કડક નિયમો વાળી બની ગઈ છે. સ્કોરિંગ સિસ્ટમની વાત કરીએ તો એક ગેમ 11 પોઈન્ટની હોય છે, પહેલા તે 21 પોઈન્ટની હતી, પણ રમતને વધુ ઝડપી બનાવવા માટે તે 11 પોઈન્ટની કરાઈ. જો સ્કોર 10-10 થાય તો તેને ડ્યુઅસ કહેવામાં આવે છે. ટેબલની વાત કરીએ તો તેની લંબાઈ 9 ફૂટની, પહોળાઈ 5 ફૂટની અને ઊંચાઈ 2.5 ફૂટની હોય છે. 2026 હવે સેન્સર ટેબલનો ઉપયોગ થાય છે, જે બોલને લઈને અંદર પડ્યો છે કે બહાર તે મિલીમીટરની ચોકસાઈથી જણાવી દે છે. સર્વિસનો નિયમ 2026 સૌથી મહત્વનો છે. તમારી હથેળી ખુલ્લી રાખીને બોલને 16 સેન્ટીમીટર ઉપર ઉછાળો. જો તમે બોલને છુપાવો અથવા હાથથી બોલની દિશા બદલો તો રેફરી તમારો પોઈન્ટ તરત જ કાપી લેશે. રેકેટ એટલે કે પેડલ વિશે વાત કરીએ તો તેની બંને બાજુના રબરના રંગ અલગ હોવા જોઈએ. 2026 હવે લાલ અને કાળા સિવાય વાદળી, ગુલાબી અને લીલા રંગની રબર પણ માન્યતા આપવામાં આવી છે. રેકેટના લાકડાને બ્લેડ કહેવામાં આવે છે, જેમાં હવે કાર્બન ફાઈબર અને ટાઇટેનિયમ સ્તરનો ઉપયોગ થાય છે. આનાથી બોલની જે ગતિ મળે છે એ જોતા લાગે છે કે આપણે કોઈ એરક્રાફ્ટની સ્પીડ માપી રહ્યા છીએ. 2026 મેચ દરમિયાન ખેલાડીઓને ટાઈમ આઉટ લેવાની પણ છૂટ છે. દરેક ખેલાડી 1 મિનિટનો બ્રેક પણ લઈ શકે છે, જેથી તે પોતાના કોચ સાથે રણનીતિ બદલી શકે. આ 1 મિનિટ ઘણીવાર આખી મેચનું પાસું પલટી નાખે છે. રમત દરમિયાન ખેલાડીનું શરીર ટેબલને અડી શકતું નથી. જો તમારો ડાબો હાથ ટેબલ પર ટેકવાયેલો હોય અને તમે શોટ મારો છો તો તે ફાઉલ ગણાય છે. એઆઈ કેમેરા આવી બધી નાની નાની ભૂલો પર નજર રાખે છે. બોલની ઝડપ 120 કિલોમીટર સુધી પહોંચી શકે છે, એટલે રેફરી માટે નિર્ણય લેવો અઘરો હોય છે. એટલે જ 2026 વિડીયો રિવ્યુ સિસ્ટમનો ઉપયોગ દરેક મોટી ટુર્નામેન્ટમાં ફરજિયાત કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા 2026 હાઈટેક નિયમો. હવે અમી આપણે જણાવશે કે આપણા ભારતીય પેડલ્સ આ નિયમોની વચ્ચે કેવી રીતે વિશ્વ સ્તરે ધૂમ મચાવી રહ્યા છે.
0: કેવિન, નિયમો ભલે કડક હોય પણ આપણા ભારતીય ખેલાડીઓ હવે એનાથી ડરતા નથી. 2026 ભારતીય ટેબલ ટેનિસમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળે છે. આપણી પાસે એવા ખેલાડીઓ છે જે ચીનના દિગ્ગજોને પણ હંપાવી શકે છે. મનિકા બત્રા આજે 2026 પણ તેની અનોખી લોક પિમ્પલ રબર સ્ટાઇલ વિરોધીઓને મૂંઝવણમાં મૂકી દે છે. 2026 વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં પણ તેણે એ જ રમત બતાવી છે, તે પ્રશંસનીય છે. શ્રીજા અકુલા અને અર્ચના કામત આ બે નામ 2026 ઘરે ઘરે જાણીતા થયા છે. શ્રીજાએ તાજેતરમાં જ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 20 સ્થાન મેળવ્યું છે, જે ભારતીય મહિલા ટેબલ ટેનિસ માટે ઐતિહાસિક પળ છે. પુરુષોની ટીમમાં હરમિત દેસાઈએ સુરતનું અને ભારતનું નામ રોશન કર્યું છે. 2026 હરમિતની સ્પીડ અને બેકહેન્ડ સ્પેશ દુનિયાના ટોચના ખેલાડીઓ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. માનવ ઠક્કર, જે એક સમયે જુનિયર વર્લ્ડ નંબર 1 હતા, તે આજે 2026 સિનિયર લેવલે પણ એટલા જ પ્રભાવશાળી છે. તેમની રમત શૈલી આક્રમક છે અને તે મેદાન પર વીજળીની જેમ ફરે છે. સાથિયા જ્ઞાનેશેખરનો અનુભવ 2026 ટીમ માટે બહુ મહત્વનો છે. કપરી પરિસ્થિતિમાં કેવી રીતે શાંત રહીને પોઈન્ટ કઢાય તે સાથિયાન પાસેથી શીખવા જેવું છે. તે ટીમનો સાચો માર્ગદર્શક પણ છે. 2026 ભારતે અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગ દ્વારા દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓને ભારત બોલાવ્યા છે. આનાથી આપણા યુવા ખેલાડીઓને તેમની સાથે રમવાનો અને શીખવાનો મોકો મળ્યો છે. ચીનના માલોગ અને ફાન જેન્ડોગ જેવા દિગ્ગજો હજી પણ 2000

26માં મજબૂત છે, પણ હવે તેઓ ભારત, જાપાન અને જર્મનીના ખેલાડીઓ સામે રમતી વખતે સાવચેત રહે છે. 2026ના એશિયન ગેમ્સમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમે જે મેડલ્સ જીત્યા તેણે સાબિત કરી દીધું કે હવે આપણે અન્ડરડોગ્સ નથી પણ ચેમ્પિયન્સ છીએ. ભારત હવે આ રમતનું નવું પાવર હાઉસ છે. તો આ હતા આપણા રિયલ લાઈફ હીરોઝ. હવે આપણે વાત કરીએ 2024માં ટેકનોલોજી અને રોબોટિક્સ કેવી રીતે ટેબલ ટેનિસના કોચ બની ગઈ છે. મિત્રો, ખેલાડીઓ તો મહેનત કરે જ છે, પણ 2026માં તેમની પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો બહુ મોટો હાથ છે. હવે કોચ માત્ર સીટી વગાડીને સૂચના નથી આપતા, પણ લેપટોપ પર બેસીને ડેટાને એનાલિસિસ કરે છે. સોની એઆઈનો ACE રોબોટ 2026માં સૌથી વધુ ચર્ચામાં છે. આ રોબોટ પ્રોફેશનલ ખેલાડીઓ સામે એવી રીતે રમે છે કે તમે કહી જ ન શકો કે સામે કોઈ મશીન છે. તે મિલિસેકન્ડમાં બોલનો સ્પિન પકડી લે છે. 2026માં સ્માર્ટ રેકેટ્સ આવી ગયા છે, જે તમારા દરેક શોટ્સની સ્પીડ, એંગલ અને પ્રેશરનો ડેટા સીધો તમારા ફોન પર મોકલી દે છે. આનાથી ખેલાડીઓને ખબર પડે છે કે કયા શોટમાં સુધારો કરવાની જરૂર છે. વર્ચ્યુઅલ રિયાલિટી VR ટ્રેનિંગ દ્વારા ખેલાડીઓ હવે પોતાના રૂમમાં બેઠા બેઠા ચીનના ટોપ પ્લેયર સામે રમવાનો અનુભવ લઈ શકે છે. 2026માં ભૌતિક સીમાઓ હવે રમત આડે આવતી નથી. ટેબલ ટેનિસના શૂઝમાં પણ હવે સેન્સર્સ હોય છે. તે ખેલાડીઓના ફૂટવર્કને માપે છે. જો ખેલાડીઓનું બેલેન્સ ખોટું હોય તો તરત જ એઆઈ એમને એલર્ટ કરે છે, જેનાથી ઈજાથી બચી શકાય છે. રમત હવે એક લેબોરેટરી જેવી બની ગઈ છે. 2026ના બ્રોડકાસ્ટિંગમાં હોકઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ટીવી પર જોતી વખતે પ્રેક્ષકો જોઈ શકે કે બોલ કેટલી વાર ટેબલ પર ટપ્પો ખાધો અને તેની ગતિ કેટલી હતી. આનાથી પ્રેક્ષકોનો અનુભવ બદલાયો છે. ટ્રેનિંગ દરમિયાન હવે બોલ મશીન્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે તે એક મિનિટમાં 100 અલગ અલગ પ્રકારના સ્પિન્સ બોલ ફેંકી શકે છે. ખેલાડીઓની સ્ટેમિના વધારવા માટે આ સર્વશ્રેષ્ઠ છે. 2026માં ખેલાડીઓના હૃદયના ધબકારા અને સ્ટ્રેસ લેવલ પણ લાઈવ મોનિટર થાય છે. જો ખેલાડીઓ બહુ દબાણમાં હોય તો કોચ તરત જ ટાઈમ આઉટ લઈને તેને માનસિક રીતે તૈયાર કરી શકે છે. રોબોટિક્સનો ફાયદો એ છે કે ખેલાડીઓ થાકી જાય પણ રોબોટ નહીં. એટલે જ 2026ના ખેલાડીઓ પહેલા કરતા વધુ શાર્પ અને ફાસ્ટ છે. ટેકનોલોજીએ મેન્યુઅલ મહેનતને સ્માર્ટ વર્કમાં બદલી નાખી છે. તો મિત્રો, હવે વાત કરીએ ગુજરાતની, જ્યાં ટેબલ ટેનિસનો એક અલગ જ જુસ્સો જોવા મળે છે. ગુજરાતની વાત આવે એટલે ગર્વથી છાતી ગજગજ ફૂલે છે. 2026માં ગુજરાત ભારતનું ટેબલ ટેનિસ કેપિટલ બની ગયું છે. વડોદરા, સુરત અને ભાવનગર જેવા શહેરોમાંથી વિશ્વ કક્ષાના ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. જાન્યુઆરી 2026માં વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી WTT ફેડર વડોદરા 2026 ટુર્નામેન્ટ યાદગાર રહી. આપણા ગુજરાતના લાડકા માનુ શાહ તેમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. હરમિત દેસાઈ, જે સુરતનો હીરો છે, તે 2026માં પણ વિશ્વના ટોચના ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. હરમિતે સાબિત કર્યું છે કે જો સંકલ્પ મક્કમ હોય તો ગુજરાતનો યુવાન દુનિયા જીતી શકે છે. ગુજરાત સરકારની શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓને વિદેશમાં ટ્રેનિંગ માટે 25 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. 2026માં આ યોજનાનો લાભ લઈને અનેક યુવાનો જર્મની અને ફ્રાન્સમાં તાલીમ લઈ રહ્યા છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા 2026માં રાજ્યભરમાં 100થી વધુ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. હવે ટેલેન્ટ શોધવા માટે છેક ગામડા સુધી પહોંચવામાં આવે છે. ભાવનગરના માનવ ઠક્કર આજે 2026માં આખા દેશની શાન છે. ગુજરાતના ખેલાડીઓની વિશેષતા એ છે કે તેઓ બહુ શાંત મગજથી રમે છે અને અંત સુધી લડવાની હિંમત રાખે છે. 2026માં ગુજરાતની શાળાઓમાં પણ હવે ટેબલ ટેનિસ રૂમ ફરજિયાત કરવામાં આવ્યો છે. ભણતરની સાથે રમતને જે મહત્વ મળ્યું છે તેનાથી આવતીકાલના ચેમ્પિયન્સ આજે જ તૈયાર થઈ રહ્યા છે. સુરત અને અમદાવાદમાં અત્યારે પ્રાઇવેટ ટેબલ ટેનિસ એકેડમીનો રાફડો ફાટ્યો છે.
2024 માં વ્યવસાયિક કોચિંગની સુવિધા

બાળકોને હવે બહાર જવાની જરૂર પડતી નથી. ગુજરાતના ખેલાડીઓ હવે યુટીટી જેવા લીગમાં વિદેશી ખેલાડીઓના કેપ્ટન બની રહ્યા છે. આ બતાવે છે કે આપણું ટેબલ ટેનિસ 2026માં કેટલું પરિપક્વ થઈ ગયું છે. ગુજરાતનું ભવિષ્ય રમતના મેદાન પર બહુ ઉજ્જવળ છે. શ્રોતા મિત્રો, ગુજરાતના ક્રેઝ પછી હવે આપણે વાત કરીએ એક ક્રાંતિની, જેણે ભારતમાં ટેબલ ટેનિસનો ચહેરો મોહક અને ગ્લેમરસ બનાવી દીધો છે, અને એ છે અલ્ટિમેટ ટેબલ ટેનિસ યુટીટી લીગ. 2026માં આ લીગ પોતાની 7મી સીઝન સાથે ભારતમાં ધૂમ મચાવી રહી છે. જેમ ક્રિકેટમાં આઈપીએલ છે, તેમજ ટેબલ ટેનિસમાં યુટીટી લીગે રમતને એક નવો વળાંક આપ્યો છે. 2026ની આ સીઝનમાં દેશ વિદેશના ટોચના ખેલાડીઓ અલગ અલગ ફ્રેન્ચાઇઝી ટીમો તરફથી રમી રહ્યા છે. આ લીગની ખાસિયત એ છે કે આમાં આપણા ભારતીય જુનિયર ખેલાડીઓને ઓલિમ્પિક મેડલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન સાથે એક જ ટીમમાં રમવાનો અને તેમની પાસેથી બારીકીઓ શીખવાનો સીધો મોકો મળે છે. 2026માં ગોવા અને બેંગલુરુના ઇન્ડોર સ્ટેડિયમમાં આ મેચોથી હાઉસફુલ થઈ રહ્યા છે. મનિકા બત્રા અને હરમિત દેસાઈ જેવા જ્યારે વિદેશી ટીમો સામે આક્રમક શોટ્સ મારે છે, ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા હજારો યુવાનોનો જોશ જોવા જેવો હોય છે. આ લીગે રમતને ટીવી પર જોવાનો રોમાંચ પણ વધાર્યો છે. શું તમે જાણો છો કે 2026ની યુટીટી લીગમાં સ્કોરિંગ સિસ્ટમ સામાન્ય મેચો કરતા અલગ હોય છે? અહીં સમય મર્યાદા અને પોઈન્ટ્સની ગણતરી એટલી ઝડપી રાખવામાં આવે છે કે ખેલાડીઓને વિચારવાનો મોકો પણ નથી મળતો. આનાથી ખેલાડીઓની માનસિક ક્ષમતા અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ ખૂબ જ મજબૂત બને છે. 2026માં લીગના કારણે ફ્રેન્ચાઇઝી માલિકો ખેલાડીઓ પર લાખો રૂપિયાનો લેઝર વરસાદ કરી રહ્યા છે. હરાજીમાં પણ આપણા ભારતીય ખેલાડીઓની કિંમત હવે આસમાને પહોંચી છે. આનાથી એ સાબિત થાય છે કે 2026ના ભારતમાં હવે માત્ર ક્રિકેટ જ નહીં પણ ટેબલ ટેનિસ પણ એક આર્થિક રીતે આલીશાન કરિયર ઓપ્શન બની ગયું છે. આ લીગનો સૌથી મોટો ફાયદો આપણા અંડર 19 ખેલાડીઓને થઈ રહ્યો છે. સુહાના સૈની જેવી આપણી યુવા દીકરીઓએ 2026ની લીગમાં વિદેશી ખેલાડીઓને હરાવીને સનસનાટી મચાવી દીધી છે. જ્યારે આ નાની ઉંમરે આ ખેલાડીઓ આટલા મોટા સ્ટેજ પર દબાણ વગર રમે છે, ત્યારે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. 2026માં યુટીટી લીગ માત્ર સ્પોર્ટ સુધી મર્યાદિત નથી, પણ એમાં મનોરંજન પણ ભળ્યું છે. બોલિવૂડ અને સ્પોર્ટ સેલિબ્રિટી સ્ટેડિયમમાં આવીને ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે. આ ગ્લેમરના કારણે જ આજે ભારતનો એ વર્ગ પણ ટેબલ ટેનિસ જોતો થયો છે, જે પહેલા ક્યારેક આ રમતથી પરિચિત પણ ન હતો. ગુજરાતની ફ્રેન્ચાઇઝી પણ આ લીગમાં બહુ મજબૂત દાવેદાર તરીકે ઉભરી છે. ગુજરાતના પ્રેક્ષકો પોતાની ટીમને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં લાઈવ મેચો નિહાળે છે. 2026માં લીગના કારણે જ ગુજરાતના અનેક શહેરોમાં સ્થાનિક સ્તરે નાની નાની ક્લબ્સ અને ટુર્નામેન્ટ શરૂ થઈ છે. આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન પણ ભારતના આ લીગ મોડેલના વખાણ કરી ચૂક્યું છે. 2026માં અન્ય દેશો પણ ભારતની જેમ પોતાની સ્થાનિક લીગ શરૂ કરવા માટે આપણી પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે. ભારત હવે રમત રમવામાં જ નહીં પણ રમતનું આયોજન કરવામાં પણ વિશ્વમાં મોખરે છે. યુટીટી લીગનો ગ્લેમર તો અદભુત છે, પણ શ્રોતા મિત્રો, આજે હું તમને લઈ જઈશ ટેબલ ટેનિસના એવા અંધારા અને રોમાંચક ખૂણામાં જે ખેલાડીઓ જીતવા માટે માનસિક યુદ્ધ રમે છે. ટેબલ ટેનિસ ભલે શાંત રમત લાગે છે, પણ કોર્ટ પરનો ડ્રામા કોઈ ફિલ્મ સસ્પેન્સથી ઓછો નથી હોતો. 2026માં પણ ટેબલ ટેનિસના રબર વિવાદ બહુ ફેમસ છે. ખેલાડીઓ ઘણીવાર ફરિયાદ કરે છે કે વિરોધીઓએ પોતાના રેકેટ પર ગેરકાયદેસર રબર અથવા ગ્લુનો ઉપયોગ કર્યો છે, જે બોલને અકુદરતી રીતે સ્પિન આપે છે. મેચ શરૂ થતા પહેલા રેફરી ખાસ કેમિકલ ટેસ્ટિંગ મશીનથી રેકેટ ચેક કરે છે, જે જોવું બહુ રસપ્રદ હોય છે. ટેબલ ટેનિસના ઇતિહાસનો સૌથી મોટો વિવાદ 1971ની પિંગ પોંગ ડિપ્લોમેસી ગણાય છે. આ રમત માત્ર પોઈન્ટ્સ જીતવા માટે નથી પણ દેશોને જોડવા માટે પણ વપરાય છે. 2026માં કોર્ટ પર સ્લેજિંગ પણ અલગ રીતે થાય છે. ખેલાડીઓ બોલી શકતા નથી, પણ જયારે તેઓ પોઈન્ટ જીતે છે ત્યારે જોરથી ચીસો પાડે છે. વિરોધીની આંખમાં આંખો પોરાવીને એવી ચીસો પાડવી અને સામે

આત્મવિશ્વાસને તોડી નાખવા માટેની એક મોટી રણનીતિ ગણાય છે. 2026ની એક ઇન્ટરનેશનલ મેચ દરમિયાન એક મોટો ડ્રામા થયો જ્યારે ચીનની ખેલાડીએ રેફરીના નિર્ણયથી નારાજ થઈને પોતાનું રેકેટ ટેબલ પર પછાડ્યું. રેફરીએ જરા પણ મોડું કર્યા વગર તેને યલો કાર્ડ બતાવ્યું હતું. ટેબલ ટેનિસમાં શિસ્તનો ભંગ તમને આખી ટુર્નામેન્ટમાંથી બહાર કરાવી શકે છે. શું તમે જાણો છો કે ખેલાડીઓ ઘણીવાર સમય બગાડવા માટે અવનવા પેતરા કરે છે? જ્યારે કોઈ ખેલાડી સતત પોઈન્ટ ગુમાવતો હોય ત્યારે તે જાણીને ટેબલ સાફ કરવા માટે ટુવાલની માંગણી કરે છે અથવા પોતાના જૂતાની દોરી બાંધવા બેસી જાય છે. આ બધું વિરોધીની લય તોડવા માટે કરવામાં આવે છે. 2026ના નવા નિયમ મુજબ હવે કોચ રમત દરમિયાન લાઈવ ઇશારા કરી શકતા નથી. જો કોચ ગેમ ચાલુ હોય ત્યારે હાથ કે આંખથી ખેલાડીને કોઈ ટીપ આપે તો કેમેરા તેને પકડી લે છે અને ટીમને પેનલ્ટી ભોગવવી પડે છે. આનાથી રમત વધુ ન્યાયી અને ખેલાડીના પોતાના મગજ પર આધારિત બને છે. ભારતની મનિકા બત્રા પણ હવે પોતાની રમત દરમિયાન બહુ શાંત રહે છે, જે તેની સૌથી મોટી માઇન્ડ ગેમ છે. તેની સામે ગમે તેટલા આક્રમક ખેલાડી હોય, મનિકાના ચહેરા પર હાવભાવ બદલાતા નથી. આ શાંતિ ઘણીવાર વિરોધીને ગુસ્સો કરી દે છે અને તે ભૂલો કરવા લાગે છે. 2026માં હવે ઓડિયો માઇક એટલા પાવરફુલ છે કે ખેલાડીઓ મેચ દરમિયાન પોતાની જાત સાથે જે ગણગણાટ કરે છે તે પણ પ્રેક્ષકો સાંભળી શકે છે. કમોન કે ફોકસ જેવા શબ્દો ખેલાડીઓ પોતાની જાતને મોટિવેટ કરવા માટે બોલે છે, જે રમતનું માનસિક દબાણ સ્પષ્ટ દર્શાવે છે. શ્રોતા મિત્રો, ગુજરાતનો ક્રેઝ તો ખરેખર અદભુત છે, પણ મિત્રો આટલી ઝડપથી રમત રમવા માટે આપણું શરીર પણ એટલું જ તૈયાર હોવું જોઈએ. 2026માં ટેબલ ટેનિસ ખેલાડીઓની ફિટનેસ કોઈ એથ્લેટ કરતા ઓછી નથી હોતી. એક ટેબલ ટેનિસ પ્લેયરનો રિએક્શન ટાઈમ 0.1 સેકન્ડથી પણ ઓછો હોવો જોઈએ. 2026માં આ માટે તેઓ ખાસ વિઝન ટ્રેનિંગ કરે છે જેથી તેમની આંખો બોલની ગતિને પકડી શકે. ડાયટની વાત કરીએ તો 2026માં ખેલાડીઓ લો ગ્લાયકેમિક ખોરાક લે છે જે લાંબા સમય સુધી એનર્જી આપે છે. મેચ દરમિયાન તેઓ સતત હાઇડ્રેટેડ રહેવા માટે ખાસ ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ પીવે છે. ટેબલ ટેનિસમાં કોર સ્ટેબિલિટી બહુ જરૂરી હોય છે. ખેલાડીઓએ દર સેકન્ડે વાકાવડવું અને ઝૂકવું પડે છે, એટલે જ તેમના પીઠ અને પેટના સ્નાયુઓ પથ્થર જેવા મજબૂત હોવા જોઈએ. 2026માં ખેલાડીઓ માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાનનો સહારો લે છે. આ એક એવી રમત છે જ્યાં જો તમે એક પોઈન્ટ હારીને ગુસ્સે થાવ તો તમે આખી મેચ હારી શકો છો. પિંગ પોંગ હવે માત્ર મનોરંજન નથી પણ ફિટ રહેવા માટેનો સર્વશ્રેષ્ઠ રસ્તો છે. તે તમારી યાદશક્તિ વધારે છે અને અલ્ઝાઇમર જેવી બીમારીઓથી બચવામાં પણ મદદ કરે છે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

موجن هدای موجن سکای આજ જૂન 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષથી સમાજમાં સચોટ માહિતી શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.

0: દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો. રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવની અધ્યક્ષતામાં યુકેના બ્રિટિશ હાઈ કમિશન અને નવી દિલ્હીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની બેઠક યોજાઈ. ગુજરાત એનર્જી લિમિટેડની સફળ વ્યૂહરચના થકી માત્ર 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83 વધીને 670 થતા મોરબીના સિરામિક ઉદ્યોગને નવો પ્રાણ મળ્યો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે આયોજિત કારીગર ટેન્ક અને ગ્રેજ્યુએશન સમારોહમાં કચ્છના 12 ગ્રામીણ ઉદ્યમીઓ વિવિધ કેટેગરીમાં વિજેતા બન્યા. રાપર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ઉભી થયેલી પીવાના પાણીની ગંભીર સમસ્યા વચ્ચે જિલ્લા સંકલન બેઠકમાં કરવામાં આવેલી રજૂઆતના પરિણામે રાધનપુર કેનાલથી નંદાસર કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું. ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ યુનિવર્સિટી અને કોલેજોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ પોર્ટલ પર પ્રક્રિયા ગત 7મીથી શરૂ થઈ. આ ઓનલાઈન પ્રક્રિયા અંતર્ગત વિદ્યાર્થીઓ 28મી સુધી નોંધણી કરાવી શકશે. અમેરિકાથી આવેલી એક યુવા સંશોધકે કચ્છની પરંપરાગત કપાસ ખેતી, કુદરતી વનકામ અને કારીગરોની જીવનશૈલીથી પ્રભાવિત થઈને કચ્છને પોતાના અભ્યાસનું કેન્દ્ર બનાવ્યું. ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ અને કંડલા વિમાન મથક ખાતે નોંધાયું. અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. મુખ્ય સમાચાર પૂરા થયા.
1: સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

રૂપકુમાર રાઠોડે ગયેલી ગુલઝારની રચના આપે સાંભળી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે મળતી સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારનો નિર્ણય. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં બધી ચૂંટણીઓ એક સાથે થાય તેવો સૌનો મત. મોરબીમાં દોઢ મહિનામાં 670 જેટલા સિરામિક ઉદ્યોગ ફરી કાર્યરત. આતંકવાદી સંગઠનોને નાણાંકીય સહાય કરવા સંબંધિત 226 કરોડ રૂપિયાથી વધુનું ક્રિપ્ટો નેટવર્ક પકડાયું. ગાંધીનગર સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રની કાર્યવાહી. અને રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના. રાજ્યના ખેડૂતોને સનેડો તરીકે કૃષિ સાધનની ખરીદી માટેની સહાય વધારીને 60,000 રૂપિયા કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ખેડૂતોની રજૂઆતે ધ્યાનમાં રાખીને કિસાન પરિવહન યોજના હેઠળ 25,000 રૂપિયાની સહાયમાં વધારો કરીને રકમને 60,000 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નાના સીમાંત તેમજ મહિલા ખેડૂતોને હવે 75,000 રૂપિયાની સહાય મળશે. શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના અને મધ્યમ ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ બહુહેતુક કામો માટે સનેડો નામના ત્રિચક્રી કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યો આજથી 3 દિવસ રાજ્યની મુલાકાતે છે. પીપી ચૌધરીના વડપણ હેઠળની જેપીસીના સભ્યોએ આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસ, રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. ગાંધીનગરમાં આજે પત્રકારો સાથે વાતચીતમાં જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે સમિતિ ગુજરાતના હિસ્સેદારોને સાંભળવા આવી છે. આજની બેઠકમાં લોકસભા અને વિધાનસભા બધી ચૂંટણીઓ એક સાથે થાય તેવો મત તમામ લોકોએ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે ગુજરાતના 7 લાખ કરોડ રૂપિયા બચશે.
1: જેપીસી જોઇન્ટ પાર્લિયામેન્ટ કમિટી વન નેશન વન ઇલેક્શન સ્ટડી ટૂર કે લીએ ઓર કઈ સ્ટેક હોલ્ડર કો સુનને કે લીએ યહાં પર આઈ ઓર જો યહાં પર કઈ કાર્યક્રમ હૈ ઓર અગર રાજ્ય કે કોઈ ભી પાર્ટી હો કેન્દ્ર મે કોઈ દૂસરી પાર્ટી કો વોટ દેતા તો આમ જનતા ઇસ બાત કો જાનતી થી કે મુજે વોટ કિસકો દેના હૈ તો 7 વિધાનસભા ઉન્હોને બંધ કરકે પ્રીમેચ્યોર ઉનકા ડિસોલ્યુશન કિયા और एक देश एक चुनाव की परिपाटी पे उन विधानसभाओं को लोकसभा के साथ रख करके उनके चुनाव करा गए.
0: આ સમિતિ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી તેમના અભિપ્રાય મેળવશે. આ પહેલા બપોર અંગે જેપીસીના સભ્ય ઘનશ્યામ તિવારીએ વધુ માહિતી આપી.
2: जो वन नेशन वन इलेक्शन तो बहुत वर्षों से इसकी मांग हो रही थी, उसका ये 132वां संविधान संशोधन दिया है जिसको लेकर ये कमेटी जो बनी है वो सारे देश भर में घूम रही है. आज गुजरात में आई है, गुजरात के जनप्रतिनिधियों की, गुजरात के प्रशासनिक अधिकारियों की, सिविल सोसाइटी के वर्कर्स की बात जानकर ये करेगी ताकि देश में 2034 में लगातार वन नेशन वन इलेक्शन के आधार पर सभी विधानसभा और लोकसभा के चुनाव साथ हो सके.
0: ઉલ્લેખનીય છે કે જેપીસીમાં અધ્યક્ષ સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદ એમ કુલ 39 સભ્યો છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં દેશના નાના શોધકનું યોગદાન ઘણું મહત્વનું સાબિત થશે. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે મૂળભૂત નવીનતા માટેના માર્ગ પરની રાષ્ટ્રીય કાર્યશાળાના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે જ્યારે આપણે ઘરો સુધી મર્યાદિત પાયાના સંશોધનોને આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગો સાથે જોડીશું ત્યારે સ્થાનિક સંશોધનો દેશના વિકાસ માટે એક સબળ ચાલક બળ સાબિત થશે.
3: ग्रासरूट इनोवेशन का अर्थ है कि घर घर में जो जुगाड़ किया जाता है, जो इनोवेशन की जाती है जाने अनजाने में, लेकिन उसको किस तरह से इंस्टीट्यूशनलाइज किया जाए ताकि वो रोजगार का भी साधन बने, उसी प्रकार से ग्रासरूट इनोवेशन को इंस्टीट्यूशनलाइज करना, उनको स्केल अप करना और अनुकूल वातावरण में इस समय विज्ञान और प्रौद्योगिकीकरण का को बढ़ावा मिल रहा है सरकार की ओर से.
0: આ પ્રસંગે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોટવાડિયાએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિક અને યુવાન કૌશલ્યવાન બને તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ, ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય સંશોધન સંસ્થા એનઆઈએફ દ્વારા યોજાયેલી 2 દિવસની કાર્યશાળાનો મુખ્ય હેતુ દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેલા સંશોધકો અને તેમની ક્ષમતાઓને મજબૂત રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવાનો છે. ગાંધીનગરમાં આજથી બે દિવસીય બ્રિક્સ એટલે કે બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકાના કાયદા અને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનો પ્રારંભ થયો. તેનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને વેપારીઓને અદાલતની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી બચાવીને ઝડપી ન્યાય અપાવવાનો છે. બેઠકમાં વિવાદોને અદાલતની બહાર જ મધ્યસ્થી અને સમાધાન દ્વારા ઉકેલવા પર ભાર અપાશે. ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી અને ઓનલાઇન મંચનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વેપારી વિવાદોના ઝડપી નિરાકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. મોરબીમાં અત્યાર સુધીમાં 670 જેટલા સિરામિક ઉદ્યોગો પુનઃ કાર્યરત થયા છે. ગુજરાત એનર્જી લિમિટેડ જીઈએલની સફળ વ્યૂહાત્મક રચના થકી ગત 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83 વધીને 670 થઈ છે. તેનાથી ઉત્પાદકોમાં વિશ્વાસ વધ્યો છે અને ઉત્પાદનના પુનરુત્થાનને વેગ મળ્યો હોવાનું ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે 1 માર્ચથી 2026થી અત્યાર સુધીમાં કંપની આશરે 40,000 રહેણાંક હેતુ માટે પાઇપ્ડ નેચરલ ગેસ ડીપીએનજી જોડાણ આપ્યા અને ઉપરાંત આશરે 13,000 પુનઃ જોડાણ પણ અપાયા છે. ઉર્જામંત્રી વધુમાં કહ્યું કે તાજેતરની ભૂ રાજકીય કટોકટી દરમિયાન કંપનીએ અવિરત પુરવઠો જાળવવા મધ્ય પૂર્વ સિવાયના બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી કરી કટોકટીના કારણે કાચો માલ અને પરિવહન ખર્ચમાં થયેલા વધારા ઔદ્યોગિક પ્રોપેનના ઉપયોગ પર નિયંત્રણોના કારણે મોરબીમાં ઘણા સિરામિક એકમોએ માર્ચના બીજા પખવાડિયાથી તેમની કામગીરી સ્વેચ્છાએ જ સ્થગિત કરી દીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી દિવસોમાં રાજ્યના યુવા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં એક રમતગમત અકાદમીના પ્રારંભ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના સચિવ જય શાહનો આભાર માન્યો. આ પ્રસંગે ઉપસ્થિત ભૂતપૂર્વ ક્રિકેટર ભારતરત્ન સચિન તેંડુલકરે જીવન અને રમતના મૂલ્યો પર ભાર આપવા જણાવ્યું. તેમણે કહ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ એટલે કે ટૂંકો રસ્તો નથી, ધીરજ અને ખંત સાથે જ સફળતાનો માર્ગ સરળ બને છે. રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાના ભાગરૂપે હાલ સ્વગણતરી અભિયાન ચાલી રહ્યું છે. લોકો સત્તાવાર વેબ પોર્ટલ પર જાતે જ તેમની વિગતો ભરી રહ્યા છે. આ પોર્ટલ પર વિગતો જાતે ભરીને રાજ્યના મુખ્ય સચિવ MK દાસ પણ સ્વગણતરી અભિયાનમાં સહભાગી થયા. તેમણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી.
4: વસ્તી ગણતરી 2027 માટે સેલ્ફ ઇન્ફોર્મેશન એક નવી પદ્ધતિ છે. આ કરવાથી વસ્તી ગણતરીની પ્રોસેસ ખૂબ ઝડપી થશે. અત્યાર સુધીમાં લગભગ 60,000 લોકોએ ગુજરાતમાંનો લાભ લીધો છે. તમામ સરકારી કર્મચારીઓને પણ એમાં જોડાવા વિનંતી છે. આમાં ગુપ્તતા પણ જળવાશે, ટ્રાન્સપરન્સી પણ રહેશે, ખૂબ ઝડપી થશે.
0: ગાંધીનગરના સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય કેફી પદાર્થ સંગઠન અને ડાર્ક વેબ સાથે જોડાયેલા 226 કરોડ રૂપિયાથી વધુના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કરાયો. સાથે જ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આતંકવાદી સંગઠનોને નાણાંકીય મદદ કરવા મામલે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી હોવાનું ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
5: સાયબર ક્રાઇમના 935 ગુનાઓ મળી આવેલ છે. આમ આશરે 226 કરોડ રૂપિયાના ક્રિપ્ટો વ્યવહારોનું નેટવર્ક ધરાવતું વિશ્વના અલગ અલગ આતંકવાદી સંગઠનો, ડ્રગ્સ નેટવર્ક, ક્રિમિનલ સિન્ડિકેટ, સ્મગલિંગ, ખાસ કરીને ગોલ્ડ સ્મગલિંગ અને હ્યુમન ટ્રાફિકિંગના પૈસા આ વોલેટમાં આવેલા હોવાનું પ્રસ્થાપિત થતા 9 આરોપીઓની ધરપકડ કરવામાં.
0: રાજ્યમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાય તેવી સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યુનાઇટેડ કિંગડમના બ્રિટિશ હાઈકમિશન અને નવી દિલ્હીના ઉચ્ચસ્તરના પ્રતિનિધિમંડળની એક બેઠક યોજાઈ. તેમાં કેફી પદાર્થ નિયંત્રણ, સાયબર ગુના નિવારણ અને ટેકનિકલ સહકાર તેમજ સોશિયલ નેટવર્કિંગના પાયારૂપ માળખા અંગે ચર્ચા કરવામાં આવી. બોટાદ પોલીસે ઇંધણના બિનજરૂરી ઉપયોગને રોકવા વિશે વિશેષ પહેલ કરી. જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલા વિશેષ હેલ્પલાઇન નંબર 0 28 49 27 15 04 પર લોકો સમસ્યાની રજૂઆત કરી શકશે. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ નાગરિકોને ફરિયાદ, અરજીઓ કે રજૂઆત માટે પોલીસ કચેરી સુધી ન આવવા અનુરોધ કર્યો છે. રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવે હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે ભરૂચમાં જંબુસર આમોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, જ્યારે નવસારીની ગણદેવી અને બોટાદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની વરણી કરાઈ, તો મહેસાણાની ઊંઝા નગરપાલિકાના નવા પ્રમુખ રીમા પટેલની વરણી કરાઈ છે. બનાસકાંઠામાં પાલનપુર, ડીસા અને ધાનેરા તથા મોરબી

જિલ્લાની માળીયા ટંકારા વાંકાણેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરાઈ છે. છોટાઉદેપુરની નવનિર્મિત બોડેલી નગરપાલિકાના સૌ પ્રથમ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન પટેલની બિનહરીફ વરણી કરાઈ છે. ગાંધીનગરની દહેગામ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી. ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે મળતી સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારનો નિર્ણય. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં બધી ચૂંટણીઓ એક સાથે થાય તેવો સૌનો મત. મોરબીમાં 1.5 મહિનામાં 670 જેટલા સિરામિક ઉદ્યોગ ફરી કાર્યરત. આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય કરવા સંબંધિત 226 કરોડ રૂપિયાથી વધુનું ક્રિપ્ટો નેટવર્ક પકડાયું. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામના ચોરો.
1: રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, પરિવર્તન એ સંસારનો નિયમ છે. સામાજિક

છે. ખેડૂત મિત્રો, ઉત્પાદક યુનિટ હોય, વેચાણ પ્રક્રિયા હોય, કે પછી નવી કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરવું હોય, કે પછી નવી પ્રોડક્ટ બજારમાં મૂકવી હોય, કે સેવાકીય સેક્ટર

করেছে। আপনার সময় মা ওয়েবসাইট, হোয়াটসঅ্যাপ, ভিডিও কল, ইনস্টাগ্রাম, ইমেল વગેરે બધા માધ્યમથી પ્રોપર ધંધામાં આપણે આગળ વધી શકાય છે। જરૂર છે માત્ર ઈચ્છાશક્તિની અને થોડી મહેનતની। ટેકનોલોજીના માધ્યમથી સમય બચાવી શકાય છે, પછી પ્રત્યક્ષ જાણકારી મેળવી શકાય છે, સામેથી પ્રતિભાવ પણ ઝડપથી મેળવી શકાય છે। એકંદરે વહીવટી ખર્ચ ઘટાડી ધંધાનો ફલક આપણે વધારી શકીએ છીએ। ખેડૂત મિત્રો, ઉત્પાદક અને

उत्पादन मूल्यवर्धन खेती पैदाश वेचाण व्यवस्था आ दरेकमां टेक्नोलॉजी थी कामगीरी કરીને કૃષિ ક્ષેત્ર પણ આમૂલ પરિવર્તન આવી શકે છે. સાથે સાથે નવીનતમ ખેતી માર્ગ નવા પાકો અને દરેકમાં ટેકનોલોજી આવી રહી છે. આપણે બધા તેનાથી માહિતગાર જ છીએ. તો ખેડૂત મિત્રો, એના વિશે આપણે થોડું વિગતમાં વાત કરીએ એ પહેલા આપણે સુંદર મજાનું શરૂઆતમાં એક ગુજરાતી ગીત સાંભળી લઈએ.

थी कृषि क्षेत्र व्यापार परिवर्तन दिशा એમાં સૌથી પહેલા ખેતીના ઇનપુટ ખેતી ઇનપુટ્સ ખેતી માટે પાયાની અને અગત્યની બાબત છે. સારું બિયારણ, ખાતર, પાક સંરક્ષણ દવા, ખેતીના નાના અને મોટા ઓજારો, નાની સાધન સામગ્રી, આ દરેક વસ્તુ ક્યાંથી મળશે, ક્યાં સારી મળશે, કેટલા ભાવથી મળશે અને તેની ઉપયોગિતા અને ખાસિયત અને લાક્ષણિકતા કેવી રહેશે, તેમજ તેની ડિલિવરી વ્યવસ્થા પણ કેવી રહેશે, એ દરેક બાબત હવે આજકાલ વેબસાઇટ, વોટ્સઅપ, યુટ્યુબ વગેરે દ્વારા આપણે ઘર બેઠા જોઈ શકીએ છીએ. ખેડૂતની બજાર

संग्रह व्यवस्था, मार्केटिंग અને વિપણનની કામગીરી, વરસાદના પાણીનો સંગ્રહ વગેરે માટે ભારત સરકાર શ્રી અને ગુજરાત રાજ્ય સરકાર શ્રી તરફથી ખેડૂતોને સહાય આપવામાં આવે છે. આ સહાયની તમામ વિગતો જેમ કે સબસિડીનું ધોરણ, ખેડૂતની પાત્રતા, અરજી ક્યાં કરવી, કરેલ અરજીનું સ્ટેટસ વગેરે બાબતો પણ સરકારશ્રીએ વિકસાવેલ ખેડૂત આ પોર્ટલના માધ્યમથી તમામ માહિતી આપણે ઓનલાઈન જોઈ શકીએ છીએ. ખેડૂતે કોઈ ઓફિસમાં કે કોઈ અન્ય જગ્યાએ જવાની જરૂર રહેતી નથી. ટેકનોલોજીના માધ્યમથી ઘર બેઠા જ આ બધી જાણકારી મેળવીને જરૂરી સહાય મેળવી શકાય છે. આજના સમયમાં ખેડૂત મિત્રો ખેતી વિકાસના કોઈપણ કામમાં ડિજિટલ ટેકનોલોજીનું માધ્યમ ઉપયોગી અને આવશ્યક બની રહે છે. આજે લગભગ બધા જ ખેડૂત મિત્રો આપણે

મિત્રોમાં આપણે સાંભળ્યું ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો છોરો. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી જણાવે છે કે આવતા 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. કાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓને તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર અહીં પૂરા થયા. મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થયો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પાટનગર ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સંમેલનમાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી 5 વર્ષમાં છત્તીસગઢનો બસ્તર વિસ્તાર દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી જેપીસીની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો સૌનો મત. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સીબીઆઈની સઘન તપાસ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું નિધન. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી. અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો. નોર્વેની રાજધાની ઓસ્લોમાં આજે ત્રીજી ભારત નોર્ડિક સમિટ શરૂ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને ડેનમાર્કના તેમના સમકક્ષ સાથે આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકનો ઉદ્દેશ્ય 2022માં ડેનમાર્કના કોપનહેગન ખાતે યોજાયેલી અગાઉની સમિટ પછી ભારત અને નોર્ડિક દેશ વચ્ચે ક્ષેત્રીય સહયોગને મજબૂત બનાવવાનો છે. આ દરમિયાન ટેકનોલોજી અને નવીનતા, ટકાઉપણું, નવીનીકરણીય ઉર્જા અને ડિજીટાઇઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ તકે વૈશ્વિક તણાવ પર બંને દેશની ભાગીદારી વિશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાત કરી હતી.
1: हम सबने मिलकर ग्लोबल इश्यूज पर भी विचार साझा किए. वैश्विक तनाव और संघर्ष के इस दौर में भारत और नॉर्डिक देश साथ मिलकर एक रूल्स बेस्ड ग्लोबल ऑर्डर को बल देते रहेंगे. और यूक्रेन हो या वेस्ट एशिया, हम संघर्ष की शीघ्र समाप्ति और शांति के प्रयासों का समर्थन करते रहेंगे. हम इस बात पर सहमत हैं कि मल्टीलेटरल इंस्टीट्यूशंस का रिफॉर्म आवश्यक भी है और अर्जेंट भी है. टेररिज्म पर भी हमारा क्लियर और यूनाइटेड स्टैंड है. नो कॉम्प्रोमाइज, नो डबल स्टैंडर्ड.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને નોર્ડિક દેશોએ તેમના સંબંધોને ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન સ્ટ્રેટેજિક પાર્ટનરશીપનું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે.
1: हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: ઉપરાંત શ્રી મોદીએ કહ્યું કે નોર્ડિક દેશ દ્વારા કરવામાં આવતા ઝડપી રોકાણથી ભારતના વિકાસની સાથે હજારો નવી રોજગારીની તક ઉભી થઈ છે. પ્રધાનમંત્રી શ્રી મોદી તેમની 5 દેશના યાત્રાના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ ખાતે પહોંચશે. પ્રધાનમંત્રીની મુલાકાતને આવરી લેતા અમારા સંવાદદાતા તરફથી વધુ માહિતી.
2: इस यात्रा से भारत इटली रणनीतिक संबंधों को कई महत्वपूर्ण क्षेत्रों में नई गति मिलने की उम्मीद है. व्यापार, निवेश और औद्योगिक साझेदारियों से जुड़ी सहयोग योजनाओं की घोषणा होने की संभावना है, क्योंकि दोनों देश आर्थिक संबंधों को मजबूत करने और सहयोग के नए क्षेत्रों की तलाश में है. व्यापारिक संबंध पहले से ही मजबूत है और इस यात्रा के दौरान होने वाली उच्च स्तरीय वार्ताओं के बाद उनके और आगे बढ़ने की उम्मीद है. भारतीय प्रवासी समुदाय प्रधानमंत्री के आगमन को लेकर विशेष रूप से उत्साहित.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છત્તીસગઢનો બસ્તર વિભાગ આગામી 5 વર્ષમાં દેશમાં સૌથી વિકસિત આદિવાસી વિભાગ તરીકે ઉભરી આવશે. આજે જગદલપુરમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી શાહે કહ્યું કે સરકારનો હેતુ વર્ષ 2031 સુધીમાં બસ્તરના લોકોની સરેરાશ આવક 6 ગણી વધારવાનો છે. તેમણે કહ્યું કે બસ્તરને નક્સલવાદથી મુક્ત કર્યા પછી કેન્દ્ર અને છત્તીસગઢ સરકારે સંયુક્ત રીતે આગામી 5 વર્ષમાં પ્રદેશના વિકાસ માટે એક વૈજ્ઞાનિક વ્યૂહરચના તૈયાર કરી છે.
3: 19 મે 2026 की ये तिथि है कि जहां से नक्सल प्रभावित क्षेत्र में संपूर्ण विकास की परिकल्पना को लॉन्च किया जा रहा है. बस्तर के साथ जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए.
0: શ્રી શાહે એ પણ જાહેરાત કરી કે બસ્તરના દરેક આદિવાસી પરિવારને એક ગાય અથવા ભેંસ આપવામાં આવશે અને 6 મહિનાની અંદર પ્રદેશમાં એક મોટું સહકારી ડેરી નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. આ માટે છત્તીસગઢ સરકારે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને ગુરૂવારે યોજાનારી ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે પોતાનું નામાંકન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. તૃણમૂલ કોંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું કે જહાંગીર ખાનનો ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય હતો, પાર્ટીનો નહીં. ખાન મેદાનમાંથી બહાર થયા બાદ હવે સ્પર્ધા ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડા, કોંગ્રેસના ઉમેદવાર અબ્દુર રઝાક મોલા અને એસસીપીઆઈએમના ઉમેદવાર શંભુનાથ કુર્મી વચ્ચે થશે. જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્ય આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. પીપી ચૌધરીના વડપણ હેઠળની જેપીસીના સભ્યોએ આજે ગાંધીનગરમાં મુખ્ય સચિવ એમકે દાસ, રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ સહિતના ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરી. ગાંધીનગરમાં સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું સમિતિ ગુજરાતના હિસ્સેદારોને સાંભળવાની છે. આજની બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો મત સૌએ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે ગુજરાતના 7 લાખ કરોડ રૂપિયા બચશે.
4: અગર મેં પોતાના પુત્ર આપકો બતાઉં કે 2029 મેં અગર લાગુ હોતા કાનૂન તો લાગુ હોતે પાર્લિયામેન્ટ કી પ્રથમ જો મીટિંગ હોગી ઉસકો અપના કે ડેટ દેંગે વો કેલેન્ડર હો ગયા સર. ऐसे 30 मई 2029 को अगर पहली मीटिंग होती और संविधान में संशोधन हो जाता उसके पहले तो पहली मीटिंग के दिन ही ये माना जाएगा कि अपॉइंटेड डेट है और उससे 5 साल के बीच में मई 2029 से लगा करके 5 साल के बीच में जो भी विधानसभा के चुनाव होंगे वो 100 काम के लिए होंगे और 2034 में सब साथ आ जाएंगे. यहाँ भी ये 2029 का तब होता है जब 2029 के पहले पार्लियामेंट इसको कानून बना दे.
0: આ સમિતિ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાન અને ટોચના અધિકારી સાથે બેઠક કરી તેમના અભિપ્રાય મેળવશે. ઉલ્લેખનીય છે કે જેપીસીમાં અધ્યક્ષ સિવાય લોકસભાના 47 અને રાજ્યસભાના 12 સાંસદ એમ કુલ 39 સભ્ય છે. નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરીતિ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈની ટીમ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સઘન તપાસ ચલાવી રહી છે. આ દરમિયાન દસ્તાવેજ, કોમ્પ્યુટર રેકર્ડ, શૈક્ષણિક સામગ્રી, મોક પ્રશ્નપત્ર, વિદ્યાર્થી સંપર્ક રેકર્ડ સહિતનાની તપાસ કરવામાં આવી રહી છે. તો ટીમ દ્વારા આરસીસી ડિરેક્ટર શિવરાજ મોટેગાંવકરના સગીર પુત્રની પણ પૂછપરછ કરી છે, જે ધોરણ 12નો વિદ્યાર્થી છે અને આ વર્ષની નીટની પરીક્ષામાં હાજર હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં આગામી નીટ યુજી પુનઃ પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. મંત્રીએ ભાર મૂક્યો કે ફરીથી પરીક્ષા કડક સુરક્ષા પ્રોટોકોલ હેઠળ સુરક્ષિત, સરળ અને સંપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી જોઈએ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું 91 વર્ષની વયે આજે દહેરાદૂન ખાતે નિધન થયું. ભૂતપૂર્વ આર્મી મેજર જનરલ ખંડુરી 2 વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી પણ રહ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તેમના નિધનને જાહેર જીવન માટે એક અપૂર્ણ ખોટ ગણાવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્વર્ગસ્થ ભુવનચંદ્ર ખંડુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ શ્રી ખંડુરીને પ્રામાણિક, સરળ, પારદર્શક અને વિકાસલક્ષી રાજકારણી ગણાવ્યા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે મેજર જનરલ ખંડુરી ઉત્તરાખંડના વિકાસ માટે હંમેશા સમર્પિત રહ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શ્રી ખંડુરીને જનકલ્યાણ અને દેવભૂમિની પ્રગતિ માટે હંમેશા પ્રતિબદ્ધ ગણાવ્યા. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સે 5 ઓવરમાં 0 વિકેટે 68 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે અને લખનૌ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે 3 દિવસની સત્તાવાર મુલાકાતે દક્ષિણ કોરિયાના સિયોલ પહોંચ્યા છે. દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રી તેમના સમકક્ષ હાય ગ્યુ બેક સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરશે. તેઓ બંને દેશ વચ્ચે સંરક્ષણ સહયોગની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવી પહેલની શોધ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પાટનગર ઓસ્લોમાં 3જી ભારત નોર્ડિક સંમેલનમાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી 5 વર્ષમાં છત્તીસગઢનો બસ્તર વિસ્તાર દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી જેપીસીની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો સૌનો મત. નીટ પરીક્ષા

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુભાઈ કેમેસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સીબીઆઈની સઘન તપાસ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવન ચંદ્રા ખંડુરીનું નિધન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી. અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વિદેશ પ્રવાસ અને કાફલામાં કાપ મુકાયો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો રસોઈ ગેસમાં આત્મનિર્ભર બન્યા. કચ્છના રણ પ્રદેશમાં ઊંટડીનું દૂધ હવે પશુપાલકો માટે બન્યું આર્થિક સમૃદ્ધિનું સફેદ સોનું. અને ગાંધીનગરમાં એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાઈ, ભારતે 10 ચંદ્રક જીત્યા. સમગ્ર વિશ્વમાં પ્રવર્તમાન સ્થિતિને પગલે ઉર્જા પુરવઠાને અસર થઈ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને સોનું ઓછું ખરીદવા અને ઇંધણમાં બચત કરવા આહવાન કર્યું. આ ઝુંબેશમાં રાજ્ય સરકાર પણ ઉત્સાહપૂર્વક જોડાઈ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પોતાના કાફલામાં કાપ મૂક્યો. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિશેષ નિર્ણય લેવાયા, જેમાં વિવિધ વિભાગોની બેઠકો વર્ચ્યુઅલી યોજવા, વિદેશ પ્રવાસ ટાળવા સહિત અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા, જે અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપી હતી.
1: કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ પુરુષ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટીંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે, બને ત્યાં સુધી ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું. અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે, પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસો રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે. અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતીને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહે છે. સરકારી અધિકારી કર્મચારીઓ એની ઉપર યોગ્ય નિયંત્રણ રાખવા માટે દરેક વહીવટી વિભાગ તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે જમા કરાવી દેવાની છે. આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવા માત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે. પર્યાવરણની ઇંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ, જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પ્રાઇમ ગેસ કનેક્ટિવિટી પીએનજી એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે.
0: ઇંધણ બચત અંગેની આ ઝુંબેશમાં રાજ્યનું પોલીસ દળ પણ કંઈ પાછળ રહ્યું નથી. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે રાજ્યની પોલીસને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના આપી. તેમણે કહ્યું, એસ્કોર્ટ અને પાયલોટિંગની સુવિધા માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા મહાનુભવોને જ ફાળવવામાં આવશે.
2: માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અહેવાલ કર્યું છે કે ઇંધણ આપણે બચાવવા માટેનો, એ દિશામાં આપણે પોલીસ ખાતા પણ અમુક પગલાઓ હાથ ઉપર લીધેલું છે કે જે મીટીંગ્સ છે, ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કઈ જરૂરી મીટીંગો જે કરવાની છે, ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રાખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લઈ એ પણ આપણા વર્ચ્યુઅલ મોડમાં એ અટેન્ડ કરી શકાય, એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે. એનાથી પણ આપણે ખાસો ફરક પડી જશે. ત્રીજો મુદ્દો એ હતો કે જે સિક્યોરિટીના ઇન્વેસ્ટિગેશન અને કાયદાની વ્યવસ્થા એ બાકાત રાખી સિવાય જે રોજિંદા કામોમાં જે પેટ્રોલિંગ અથવા બીજા કઈ વાહનની વપરાશમાં જે ઇંધણ ઉપયોગ થાય છે એમાં 5-10% પણ આપણે ઓછા કરી શકતા હોય તે આપણે મોટું બચત અમને કરી શકશું. જેલ વિભાગમાં પણ આપણે જે કેદીઓને આપણે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આપણે જુદા જુદા કોર્ટોમાં રજૂ કરતા હોઈએ છીએ, એને અત્યારે ટકાવારી 75-80% જેવું થઈ ગયું કે જે કેદીઓ જુદા જુદા જેલોમાં છે એ સંબંધ કરતા કોર્ટોમાં એ વર્ચ્યુઅલ મોડથી આપણે રજૂ કરીએ છીએ, તો આ ત્રણ ચાર મુદ્દાઓ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો એક 5-10% જેટલા આપણે ઈંધન બચાવી શકશું પોલીસના જે રોજિંદા કામોમાં.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે અખંડ આનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. ઉપરાંત ગાંધીનગર લોકસભા મતવિસ્તારના જનપ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી હતી. સાંભળીએ એક અહેવાલ.
3: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે સરખેજ, ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 70 નવનિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી, તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. પ્રવેશ અડીયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે ગાંધીનગરના દશેલામાં અંદાજીત 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડની આવક મેળવી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે.
4: લગભગ 128 કરોડના ખર્ચે પ્રોસેસિંગ કરવાનું કામ આપણો આ પ્લાન્ટ કરવાનો છે અને એનો 75% નફો ખર્ચો બાદ કર્યા પછી વધેલા 75% સીધે સીધા તમારા બધાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થવાના છે. એટલે છાશ પીવાવાળા, દૂધ પીવાવાળા, દહીં અને ઘી ખાવાવાળાને જે ફાયદો થશે એ થશે, પણ સૌથી મોટો ફાયદો સામે બેઠેલી મારી પશુપાલક માતાઓ બહેનોનો થવાનો છે. અને આ પ્લાન્ટનું પ્લાનિંગ ડબલ થાય એટલે 5 લાખ લીટર દૂધ પ્રોસેસ થાય એ પ્રમાણે કર્યું છે. અને 36 લાખ બહેનોના ખાતામાં અમૂલની ડેરીઓના માધ્યમથી 200 કરોડ રૂપિયાની રાશિ રોજ પહોંચાડવાનું કામ આપણું ડેરી સેક્ટર કરે છે.
0: સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારોના રસોઈ ગેસમાં આત્મનિર્ભરના મંડાણ થયા છે. જી હા, આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારના ઘરમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. સાંભળીએ એક અહેવાલ.
5: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રાજ્ય સરકાર દ્વારા 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ મળે તે માટે કરેલી મહેનત હવે રંગ લાવી રહી છે. આ યોજના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. ગરૂડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આશરે 7 કિલોમીટર દૂર આવેલા વાઘપુરા ગામમાં રહેતા રવિના તળવીએ જણાવ્યું કે સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટને કારણે તેમના દૈનિક જીવનમાં ઘણો ફેરફાર થયો છે. આ જ પ્રકારની લાગણી વ્યક્ત કરતા સ્થાનિક રહેવાસી ચંદુ તળવીએ યોજનાનો મહિલાઓ પર પડેલા સકારાત્મક પ્રભાવ વિશે જણાવ્યું કે બાયોગેસ પ્લાન્ટને કારણે મહિલાઓને સૌથી વધુ લાભ થયો છે. પહેલા તેઓ ખેતરમાં કામ કર્યા પછી લાકડા ભેગા કરવા માટે લાંબા અંતર સુધી જતી હતી. ચૂલા પર રસોઈ કરવાને કારણે ધુમાડો થતો હતો અને આંખોને નુકસાન થતું.

0: હતું, પણ હવે બાયોગેસના ઉપયોગથી તેઓ ધુમાડાથી મુક્ત થઈ ગઈ છે અને રસોઈ ગેસમાં આત્મનિર્ભર બની છે. રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી, અમદાવાદ.
1: કચ્છના રણપ્રદેશમાં પશુપાલકો માટે ઊંટણીનું દૂધ હવે આર્થિક સમૃદ્ધિનું સફેદ સોનું સાબિત થઈ રહ્યું છે. જે દૂધ અગાઉ પાણીના ભાવે વેચાતું હતું તેને ગુજરાત સરકાર અને સરહદ ડેરીના સહયોગથી હવે પ્રતિ લીટર 55 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. આ સુદ્રઢ વ્યવસ્થાને કારણે પશુપાલકોને અનિશ્ચિત વેચાણ અને વિલંબિત પેમેન્ટની વર્ષો જૂની સમસ્યાઓમાંથી કાયમી મુક્તિ મળી છે. ઘાસચારાની શોધમાં સતત સ્થળાંતર કરતા પશુપાલકો માટે સરહદ ડેરી આશીર્વાદરૂપ બની છે. ડેરી માત્ર દૂધ જ નથી ખરીદતી, પરંતુ તેનું મૂલ્યવર્ધન કરીને પનીર અને આઈસ્ક્રીમ જેવી ઉત્પાદનો પણ બજારમાં મૂકે છે. આવો સાંભળીએ શું કહે છે સરહદ ડેરીના અધ્યક્ષ વલમજી હુંબલ.
2: પૂરા ઇન્ડિયા મેં પહેલા હી પ્લાન્ટ હૈ સરહદ ડેરી કા, ઓર એઝ અ મેડિસિન જો ઉસકા યુઝ હોતા હૈ તો ઇસકે લિયે ઉસકા રેટ ભી હમ જ્યાદા દેતે હૈ. ગાય ભેંસ કા રેટ સે વો કેમલ મિલ્ક કો 51 રૂપીસ પર લિટર હમ દેતે હૈ, ક્યુંકિ વો ઉસકા જો ખર્ચા હૈ વો બહોત જ્યાદા હૈ, ઓર ઉસકા જો ચારા હૈ નેચરલ હૈ, ઇસલિયે ઉસકો વૈસે રખડના ભટકના પડતા હૈ, એક હી જગહ પે સ્થિર નહીં રહે સકતા હૈ.
1: ઊંટણીનું દૂધ ડાયાબિટીસ, ટીબી અને ઓટીઝમ જેવી બીમારીઓમાં અત્યંત ગુણકારી હોવાથી તેની વૈશ્વિક માંગ વધી રહી છે. આવો સાંભળીએ આરોગ્ય નિષ્ણાત ડોક્ટર અલ્પ અંતાણીને.
3: ટ્યુબરક્યુલોસિસ કે રોગો સે અગર કોઈ પીડિત હૈ, યા બહુ પુરાની કફ કે રોગો સે જો કોઈ પીડિત હૈ, યા શરીર કે અંદર સૂજન યાની ઇન્ફ્લામેટરી કન્ડિશન જો હોતી હૈ, ઇનમે સભી રોગો મે જો હૈ વો યે ઉષ્ટ્ર ક્ષીર યા કેમલ મિલ્ક કા વિશેષતા ઉપયોગ કહા ગયા હૈ. ડાયાબિટીસ કે અંદર ભી ડેફિનેટલી જહાં પે વાયુ ઓર કફ કા જહાં પે હમ જ્યાદા અગ્રેશન દેખને કો મિલતા હૈ, વહાં પે ભી ઇસકા ઉપયોગ કર સકતે.
1: શ્રોતા મિત્રો, ગુજરાત ફરી એકવાર રમતગમતનું વિશિષ્ટ કેન્દ્ર બન્યું, કારણ કે ગાંધીનગરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાઈ. ભારતે 1 રજત અને 9 કાંસ્ય સહિત 10 ચંદ્રક જીત્યા, જે જિયાંગ શાનમાં અગાઉના આવૃત્તિ કરતા મોટો સુધારો દર્શાવે છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
4: કોમનવેલ્થ ગેમ્સના કાંસ્ય ચંદ્રક વિજેતા લવપ્રીત સિંહે અંતિમ દિવસે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને પુરૂષોની 110 કિલોગ્રામ શ્રેણીમાં 386 કિલોગ્રામના વ્યક્તિગત શ્રેષ્ઠ કુલ લિફ્ટ સાથે પાંચમા સ્થાને રહ્યા. તેમણે સ્નેચમાં 174 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 212 કિલોગ્રામ વજન ઉપાડ્યું. દરમિયાન બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બહેરીનના ગોર મિનાસ્યાને સુપર હેવીવેટ કેટેગરીમાં કુલ 457 કિલોગ્રામ વજન ઉપાડીને સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતનો એકમાત્ર રજત ચંદ્રક જ્ઞાનેશ્વરી યાદવે મહિલા 53 કિલોગ્રામ સ્નેચ ઇવેન્ટમાં મેળવ્યો હતો, જ્યાં તેણીએ એકંદરે કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો. કોમલ કોહરે ઇજાગ્રસ્ત ઓલિમ્પિક મેડલ વિજેતા સેખોમ મીરાબાઈ ચાનોને સ્થાન આપ્યા બાદ મહિલા 48 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક સાથે ભારતનું મેડલ ખાતું ખોલ્યું. અજીત નારાયણે પુરૂષોના 71 કિલોગ્રામ વિભાગમાં 2 કાંસ્ય ચંદ્રક જીત્યા, જ્યારે હરજિંદર કૌરે મહિલાઓના 69 કિલોગ્રામ સ્નેચ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સંજનાએ મહિલાઓના 73 કિલોગ્રામ વર્ગમાં 3 કાંસ્ય ચંદ્રક જીતીને પણ પ્રભાવિત કર્યા. ચેમ્પિયનશીપમાં સ્નેચ, ક્લીન એન્ડ જર્ક અને ટોટલ માટે અલગ અલગ ચંદ્રક આપવામાં આવ્યા હતા. 1982માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ પછી ભારતે આ બીજી વખત એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કર્યું હતું. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: શ્રોતા મિત્રો, સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ થયો. ફરી મળીશું આવતા મંગળવારે. નમસ્કાર. સમાચાર દર્પણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. લેખન અને સંપાદન મયુર સોલંકી, રજૂઆત યશ્વી મહેતા, સંકલન સાહિલ પટેલ.
5: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. અમારો હવે પછીનો કાર્યક્રમ આજ કે ફનકાર, થોડી ક્ષણોમાં.

રાજેશ્વરી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. મિત્રોના કાર્યક્રમમાં પ્રહર ગોરાઈ ગયેલી કેટલીક રચનાઓ સાંભળીશું. પ્રથમ રચનાનો ગીતકાર છે અંકિત ત્રિવેદી.